શરીરનું સ્વાસ્થ્ય અને મનનું સ્વાસ્થ્ય એ બંને મળીને જ વ્યક્તિ સ્વસ્થ કહેવાય. શરીરને જેમ રોગ છે તેમ મનને પણ રોગ છે. વસ્તુતઃ શરીર અને મન પરસ્પર સંયુક્ત છે એટલે પરસ્પર અસર થયા કરે છે. છતાં શારીરિક સ્વસ્થતા વખતે માનસિક બીમારી ન જ હોય એવું બનતું નથી. તે જ રીતે માનસિક સ્વસ્થતા હોવા છતાં શરીરની બીમારી ન હોય તેવું પણ બનતું નથી. માનસિક દોષો રજસ અને તમસ, ઈર્ષા, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, ભય આદિ માનસિક બીમારી લાવે છે. તેથી દેહ સ્વસ્થ હોવા છતાં મન વિકારી હોઈ શકે છે. પ્રાર્થના, ધ્યાન, જપ, તપ આ મનની સ્વસ્થતા માટે છે. જાગૃતિ, સમજ, જીવનના સમજણનો ઉપયોગ હોવો જોઈએ. અપ્રમાદ એ ખૂબ મોટો ગુણ છે અને સતત સાવધાની વિના તે મુશ્કેલ છે. તે જ રીતે આહાર વિહારની નિયમિતતા, દિનચર્યા, ઋતુચર્યાના નિયમોનું પાલન આદિ શારીરિક સ્વસ્થતા માટે જરૂરી છે. શારીરિક સ્વસ્થતા જાળવનાર એ સાથે મળી ઉઠે તો તે માનસિક સ્વાસ્થ્ય ન જ કહેવાય. માનસિક સંતુલિત સ્વસ્થ વ્યક્તિ પણ આહાર વિહારની અનિયમિતતા રાખે તો બીમાર પડે.

ઉજ્જવળ ભવિષ્ય નૂતન ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉમેર પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ નિપુણ બાળક નિપુણ ભારત વાંચન લેખન અને જ્ઞાનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું નિપુણ શાળા નિપુણ ગુજરાત થી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન વિકસિત ગુજરાત વિકસિત ભારત શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર

0: સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: શબ્દ રચના પ્રાચ્ય જીવન મુસાદિયાના કંઠે સાંભળી.

0: आज शाम हम पूछ लेंगे सर, हमने पत्नी संगीत में कार्यक्रम अर्चना संग दिया था। प्रस्तुत थी कृषि माहिती, विषय थी फूलों वाले शंकर जी में मांडवानु महत्व, प्रस्तुति कर रही थी सीली करम श्रेणी।
1: उज्जवल भविष्य निपल गुजरात अभियान साथ शिक्षण में नवी उड़ान, पायानी साक्षरता और संख्या ज्ञान द्वारा गरीब भारत में सक्षम बनाने का संकल्प। निपुण भारत निपुण भारत वाचन लेखन और ज्ञान में आवश्यक कुशलताओं साथ भारत में सर्वांगीण विकास तरफ एक महत्वपूर्ण कदम। निपुण शाला निपुण गुजरात में साकार कर रही है निपुण भारत का स्वप्न। विकसित गुजरात विकसित भारत, शिक्षण विभाग गुजरात सरकार।
2: खेडूत मित्रों, खेती पाकों में केटलाक शाकभाजी पाकों ने जमीन थी ऊंचा राखवा अभ्यर चलावा माटेनी यंत्र प्रकार अपने करी अपेली सगवड़ जेने आपणे मांडवो कहीए छीए। पेला चलावा माटेनुं एक प्रकारनुं माळखुं एटले मांडवो। शाकभाजीनो वेलो ऊपर लटकी रहे के भोय पर पड़ी रहे तेमां बहु मोटो फरक पड़े छे। गरीब भारे भले एम लागे पण आ वात बहु वजन वाली छे। વેલાવાળા શાકભાજીના પાકોને બંને રીતે અલગ અલગ રીતે વાવી જોઈએ અને તેને ઉતારા પરથી આંકડા જો કાઢીએ તો પરિણામ આપણને અસર કરે તેવું હોય છે। એટલે વેલાવાળા શાકભાજીમાં માંડવાનું મહત્વ ખૂબ જ મહત્વનું છે। ઘણી વખત આપણે અલગ અલગ રીતે ટેકા પણ આપતા હોઈએ છીએ પણ જો તેનો વ્યવસ્થિત રીતે માંડવો કરવામાં આવે તો શાકભાજીના ઉત્પાદનમાં મોટો ફરક પડે છે। વેલાવાળા શાકભાજીની વાત કરીએ છીએ ત્યારે વેલાની વૃદ્ધિ અને વિકાસમાં ઝડપ પણ આવે છે। માંડવાના કારણે વેલામાં પાનની સાથે સાથે વધારાના પાતળા નવોર પણ આવેલા હોય છે। તે પાતળા જેવા શરૂઆતમાં સીધા તેને સાવ ગરીબડા દેખાતા નવોર તેની આસપાસની એક ફૂટની ત્રિજ્યાના નજર ફેરી રહ્યા હોય છે કે ક્યાંક આધાર જેવું મળી જાય તો ફટાફટ તેની ફરતા વિકલાઈ જાય છે અને જરબે સલાક પકડ જમાવી દે છે। એકવાર આ નવર ગોળ ગોળ વિકલાઈ ગયા એટલે પછી કોઈની તાકાત નથી કે તેની આસાનીથી ત્યાંથી છોડાવી શકે। પછી ગમે તેટલું વજન થાય વેલાવાળા શાકભાજીના શાકભાજીનું ફળનું તો પણ વેલો ત્યાંથી તૂટતો નથી અથવા તો ફળ તે નીચે પડતું નથી। ફીટ ટાઈટ પકડ અને એ મજબૂતાઈ હોય છે। વેલાનો સ્વભાવ જ હોય છે કે ઊંચો ચડવાનો અને થોડી વધારાની અનુકૂળતા કરી આપે એટલે તેના વર્ધન અને વિકાસ બંનેમાં મોટો ફરક પડે છે। જમીન પર વેલાનો જે વૃદ્ધિદર હોય તેનાથી 25-30% વૃદ્ધિદર માંડવા ઉપર વેલો ચલાવવાથી વધુ મળે છે। સૂર્યપ્રકાશનો લાભ પણ વધુ મળે છે વેલાવાળા શાકભાજીને જો માંડવો કરી આપવામાં આવે તો। વેલાઓ માંડવા પદ્ધતિથી પામી શકે છે સૂર્યપ્રકાશને અને વેલો જમીનથી ઊંચે હોવાના એટલે ઉપરથી આવતા સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવે છે। ઉપરાંત જમીન પર પહોંચી પરાવર્તિત થઈ પાછા ફરતા સૂર્યપ્રકાશના સંપર્કમાં ફરી પાછા આવવાનું બનતા એટલે કે બમણો સૂર્યપ્રકાશ મળતા 15 માઇલનો લીલો રંગ નીચેથી મૂળ માટે ચૂસાયેલ જમીન રસ અને હવામાન અંગાર વાયુની સાથે સૂર્યપ્રકાશ દ્વારા ખોરાકના રંગની જે પ્રક્રિયા થાય છે તે ખૂબ જ વેગીલી બને છે અને પરિણામે રેલાના વિકાસ તથા પરાળના ઉત્પાદન બંનેમાં વિક્રમી વધારો થાય છે। પરાળ નિયમમાં સરળતા જોવા મળે છે માંડવાથી રેલો જમીન પર સુઈ

0: પરિણામે પુરાણા બંધારણનું પ્રમાણ વધુ મળે અને એ રીતે પણ ઉત્પાદન વધુ મળે છે. હવે વેગાણા શાકભાજીમાં માંડવાથી ફળોનું કદ મોટું મળે છે. દૂધી તુરિયા કે કાળા જીવામાં થોડુંક વજન હોય તેવા બધા જે જમીન પર પાણી પડા વધે તેના કરતા પીણાની વધે તો ઝડપથી તેના કદમાં વધારો થતો જોવા મળે છે. સાંજે સહાયથી મોટું કદ કશે વધારાના ખર્ચ કે માવજત વિના મળી જતો હોય છે આ માંડવા પદ્ધતિથી. હવે માંડવો કરવાથી થોડો આકર્ષક અને તંદુરસ્ત પણ બને છે. મિત્રો, જાજા વખત ફળો નીચા પડી રહે તો ફળોમાં ચાંદા પડી જાય અને રોગિષ્ટ બને. ફળો નીચે જમીનમાં અડકીને પડી રહે તે જમીનનો ભાગ એકધારો તેને ભીંજવા કરે. ફૂગ જેને જીવા તો તે ભાગમાં સરળ જમાય ફળોને કોહરો ન જાય 8-10% નુકસાન કરી દે છે. બોર કેરી દાળમ જેવા ફળો પણ જમીનને અડકીને રહે તો પણ તેને કોહરો લાગી જાય છે. લટકતા ફળોને ચારે બાજુથી હવા પ્રકાશ વગેરેની છૂટ મળી રહે અને જમીન જન્ય ભેજના સહવાસથી દૂર રહેવાનું થતું હોવાથી ફળોનો દેખાવ અને ચમક અને આકર્ષકતા એવી હોય છે કે ગ્રાહક તેને જોતા જ મોહી જાય છે.
1: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નકલ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાણ, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નકલ બાળક, નકલ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નકલ શાળા, નકલ ગુજરાત સાકાર થઈ રહ્યું છે. નકલ ભારતનો સ્વપ્ન, વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. રવિન્દ્ર સાઠે.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. શાળા પ્રવેશોત્સવમાં બે દિવસ દરમિયાન રાજ્યભરમાં 11,20,000થી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન. રાજ્યના પ્રવાસન અને યાત્રાધામોની કાયકલ્પના ઉદ્દેશ સાથે 3,28,00,000ના વિકાસકામોને મંજૂરી. અરવલ્લીમાં આંગણવાડીના બાળકો માટેના પોષણ આહારની ગેરકાયદે હેરાફેરી ઝડપાઈ. ઓનલાઈન લર્નિંગ અને ટ્રેનિંગ કૌભાંડમાં અમદાવાદમાંથી 5ની ધરપકડ. સીઆઈ ઇન્ટરમીડીએટના જાહેર થયેલા પરિણામમાં અમદાવાદના 3 વિદ્યાર્થીઓનું ઓલ ઇન્ડિયા 50 રેન્કમાં સ્થાન અને ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં ગુજરાતે મધ્યપ્રદેશને હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026ના બે દિવસમાં રાજ્યભરમાં કુલ 17,338 ગામો, 60,184 મહાનુભાવો અને 24,716 શાળાઓ આવરી લઈને કુલ 11.20 લાખથી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન કરવામાં આવ્યું. ગઈકાલે રાજ્યભરમાં કુલ 8,173 ગામો અને 11,987 શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. રાજ્ય સરકાર દ્વારા 847 જેટલી શાળાઓમાં નવીન પરિવહન સુવિધા અને કન્યા કેળવણીને વધુ વેગ આપવા માટે રાજ્યની 5,664 જેટલી પ્રતિભાશાળી કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ અર્પણ કરવામાં આવ્યા. છોટાઉદેપુરના શ્રીથોલ ખાતે શ્રી શાસ્ત્રી વિદ્યાલયમાં માર્ગ અને મકાન વિભાગના ઉપસચિવ આરબી વાઘેલાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને જરૂરી શૈક્ષણિક સામગ્રી અર્પણ કરી તેમને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તો મહેસાણા જિલ્લાના

0: વિદ્યાનગર મેવ ધાંધુસણ અને પઢારીયા ખાતે પ્રભારી સચિવ જે રંજીતકુમારની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના ઉંભોરા અને ખેરોજ ખાતે રાજ્યકક્ષા મંત્રી દિવાબા જાડેજાની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં અંતરિયાળ આદિજાતિ વિસ્તારના બાળકોને ઉત્સાહભેર શિક્ષણના પંથે વાળવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. મોરબી જિલ્લાના હળવદમાં સંસ્કાર વિદ્યાલય ખાતે કાયદા વિભાગના ઉપસચિવ રત્નેશ શાહની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો. ભરૂચ જિલ્લાના વેડજ સારોદ અને ઉમરા ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીની ઉપસ્થિતિમાં પ્રગતિનો પ્રવેશોત્સવ યોજાયો. ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગણેડની ઉપસ્થિતિમાં જંબુસર તાલુકામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ. નર્મદા જિલ્લામાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલની ઉપસ્થિતિમાં ગરૂડેશ્વર તાલુકાની મોટી રાવલ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો. રાજ્યના પ્રવાસન અને યાત્રાધામોની કાયાકલ્પના ઉદ્દેશ સાથે નાયબ મુખ્યમંત્રી દ્વારા 3,28,00,000થી વધુ રકમના વિકાસકામોને મંજૂરી આપવામાં આવી છે. આ નાણાં દ્વારા વિવિધ યાત્રાધામો અને પ્રવાસન સ્થળોએ આધુનિક માળખાકીય સુવિધાઓ ઉભી કરાશે. જે યાત્રાધામોના વિકાસ માટે નાણાં ફાળવણીની જાહેરાત કરાઈ છે તેમાં વલસાડના કોસંબા ખાતેના અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિર, ડાંગ જિલ્લાના સાપુતારા પ્રવાસન સ્થળ, રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે સોલાર રૂફટોપ પ્રોજેક્ટ મંજૂર કરાયો છે. જ્યારે અમદાવાદ જિલ્લાના ભૂણી ખાતે આવેલા મલ્લીનાથજી મહારાજ ઐતિહાસિક જૈન તીર્થ ખાતે યાત્રિકોની સુવિધા માટે પણ ખર્ચ મંજૂર કરાયો છે. વડોદરા જિલ્લાના સિદ્ધનાથ મહાદેવ મંદિરના પૌરાણિક મંદિરના મુખ્ય જીર્ણોદ્વાર, બોરવેલ, કોટા સ્ટોન ફ્લોરિંગ, સુશોભન દરવાજા અને ઇલેક્ટ્રીફિકેશન સહિતના વિવિધ કામો માટે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. તેવી જ રીતે સુરતના અડાજણ ખાતે આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સિવિલ તેમજ સોલારના વિવિધ વિકાસ કામો હાથ ધરવા માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં આંગણવાડીના બાળકો માટેના પોષણ આહારની ગેરકાયદે હેરફેરીનો મામલો સામે આવ્યો છે. મોડાસા રૂરલ પોલીસે આ પ્રકરણમાં કાર્યવાહી હાથ ધરી છે. મહીસાગરના કોઈ આધાર પુરાવા વગર પિકઅપ વાહનમાં આશરે 300 કટ્ટા લઈ જવાતા હોવાની માહિતી બાદ વાહન જપ્ત કરવામાં આવ્યું હતું. અરવલ્લી આઈસીડીએસ વિભાગની અરજીના આધારે પોલીસે મુદ્દામાલ અંગે વધુ તપાસ થઈ રહી હોવાની અરવલ્લી જિલ્લા નાયબ પોલીસ વડા જે ડી વાઘેલાએ માહિતી આપી હતી.
1: નાણાની અંદર ગુજરાત સરકારના 45 બિલિયન કમ્પોઝિટ પુલ જેમાં બાળ શક્તિ છે 10 કિલોની 200 બોરીઓ, માતૃશક્તિ છે 10 કિલોની 100 બોરીઓ

આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ air_news_abadને ફોલો કરશો. લખનૌમાં કોચિંગ ક્લાસમાં બનેલા આગના બનાવ બાદ મહાનગરપાલિકાઓના ફાયર વિભાગ દ્વારા રાજ્યના અલગ અલગ કોચિંગ ક્લાસમાં ફાયરની સુવિધા અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત જામનગરમાં બે ક્લાસીસમાં ફાયરના સાધનોનો અભાવ હોવાના કારણે આ બંનેને હાલ સીલ કરી દેવામાં આવ્યા છે. તેમજ અન્ય ક્લાસમાં પણ ફાયર બ્રિગેડ દ્વારા નોટીસ આપી સૂચના આપી વહેલી તકે ફાયરના સાધનો અને સલામતીના પગલાઓ લેવા અંગે કડક સૂચના અપાઈ હોવાનું ફાયર ઓફિસર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું. અમદાવાદમાં પણ ફાયર સ્ટેશનો દ્વારા ટ્યુશન ક્લાસીસમાં ફાયર સુવિધાઓ અંગેની સઘન તપાસ કરાઈ હતી, જેમાં ઉત્તર પશ્ચિમ ઝોન વિસ્તારમાં વિવિધ ફાયર સ્ટેશનો દ્વારા કરવામાં આવેલ ચકાસણી મુજબ પૂર્વ ઝોનમાં 4, પશ્ચિમ ઝોનમાં 3 તથા મધ્ય ઝોનમાં 2 જેટલી ટ્યુશન ક્લાસીસ, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ તથા અન્ય શૈક્ષણિક એકમોની તપાસ હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ પોલીસે નારણપુરા વિસ્તારમાં એક કથિત ઓનલાઇન ગેમિંગ અને ટ્રેડિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ઘટનામાં રાજસ્થાનમાંથી 5 આરોપીઓની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન પોલીસે 17 મોબાઇલ ફોન, 40 ડેબિટ કાર્ડ, 20 સીમ કાર્ડ, એટલે

0: કલાક અને એક રાઉટર જપ્ત કર્યા હોવાની શહેરના ઝોન વનના ડીસીબી ડોક્ટર હર્ષદ પટેલે માહિતી આપી હતી.
1: નારદપુરા પોલીસ સ્ટેશન ઇલાકે મેં ઓનલાઈન ગેમિંગ કી પર્દાફાશ હુઆ હૈ ઉસમે પોલીસ કે રેડ કે દૌરાન 5 આરોપી પકડે ગયે ઉનકે પાસ સે 17 મોબાઈલ 40 બેંક કે ડેબિટ કાર્ડ 20 સિમ કાર્ડ બરામદ હુએ સાથ મે એક લેપટોપ ઓર રાઉટર ભી પકડા ગયા હૈ. યે લોગ રેડી અન્ના નામ કી વેબસાઇટ સે કસ્ટમર કો ઓનલાઈન બેટિંગ એન્ડ ઓનલાઈન ગેમિંગ મે ફસાતે થે. ઉસકે બાદ જો રકમ આતી થી ઉનકે એકાઉન્ટ મે 40 ડેબિટ કાર્ડ વાલે બેંક એકાઉન્ટ હૈ ઉસમે યે લોગ રખતે થે બાદ મે કેશ વિથડ્રોલ કરતે.
0: ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા સીએ ઇન્ટરમીડિયેટનું પરિણામ જાહેર કરાયું છે, જેમાં અમદાવાદ સેન્ટરના 3 વિદ્યાર્થીઓનો ઓલ ઇન્ડિયા 50 રેન્કમાં સમાવેશ થયો છે. મોક્ષ રાઠોડનો 5મો અને સ્તુતિ ગોયન્કાનો 10મો રેન્ક આવ્યો હોવાનું આઈસીએઆઈ અમદાવાદ બ્રાન્ચના ચેરમેન રિંકેશ શાહે જણાવ્યું હતું.
2: ગ્રુપ 1 જે અપીયર કર્યું હતું એમાં 1386 સ્ટુડન્ટે માત્ર ગ્રુપ 1 ની એક્ઝામ આપી હતી, એમાં 126 સ્ટુડન્ટ પાસ થયા છે, એટલે કે 9.09%. માત્ર ગ્રુપ 2 ની એક્ઝામ આપી હોય એવા 831 સ્ટુડન્ટ હતા, જેમાં 182 સ્ટુડન્ટ એ પાસ કર્યું છે, એટલે કે ગ્રુપ 2 માં 21.9% રિઝલ્ટ છે. બંને ગ્રુપ અપીયર કર્યા હોય, 3 પેપર ગ્રુપ 1 ના અને 3 પેપર ગ્રુપ 2 ના, એવા 993 સ્ટુડન્ટ અમદાવાદમાંથી અપીયર થયા હતા, એમાં 65 સ્ટુડન્ટ પાસ થયા છે, એટલે 6.55% છે. આ અમદાવાદનું રિઝલ્ટ.
0: ભાવનગર ખાતે રમાઈ રહેલી ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં ગુજરાતની પ્રોગ્રેસિવ એસએ મધ્યપ્રદેશની ટીમને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગઈકાલે રમાયેલી મેચમાં ગુજરાતે મધ્યપ્રદેશની ટીમ સામે 11-2 વિજય મેળવ્યો હતો. મિઝોરમની ટીમે દાદરાનગર હવેલી દમણ દીવની ટીમને 23-0 મોટા માર્જિનથી હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આવતીકાલે પહેલી સેમીફાઇનલ મેચ દિલ્હીની ગોલ હર્ટર્સ અને મિઝોરમની ક્લબની ટીમ વચ્ચે રમાશે. આગામી 2 દિવસ દરમિયાન રાજ્યમાં ચોમાસું પ્રવેશતા વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય હોવાને કારણે ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને દમણ દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. 30 જૂન દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદનો માહોલ રહેશે તેમ હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું. રાજ્યમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે સવારના 6 વાગ્યાથી આજે સવારના મળસ્કે 4 વાગ્યા સુધીમાં 13 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો રહેવાના અહેવાલ છે. અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના સાગબારામાં 3 ઇંચ કરતા વધુ, જ્યારે ડાંગ જિલ્લાના આહવા અને સુબીરમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનો અહેવાલ છે. આ ઉપરાંત રાજકોટ, બોટાદ, તાપી જેવા જિલ્લાઓમાં સામાન્ય વરસાદ વરસવાના અહેવાલ સાંપડી રહ્યા છે. શાળા પ્રગતોત્સવમાં 2 દિવસ દરમિયાન રાજ્યભરમાં 11,20,000થી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન. રાજ્યના પ્રવાસન અને યાત્રાધામોની કાયાકલ્પના ઉદ્દેશ સાથે 3,28,00,000ના વિકાસ કામોની મંજૂરી. અરવલ્લીમાં આંગણવાડીના બાળકો માટેના પોષણ આહારની ગેરકાયદે હેરાફેરી ઝડપાઈ. ઓનલાઈન ગેમિંગ અને ટ્રેડિંગ કૌભાંડમાં અમદાવાદમાંથી 5ની ધરપકડ. સીએ ઇન્ટરમીડિયેટના જાહેર થયેલા પરિણામમાં અમદાવાદના 3 વિદ્યાર્થીઓનું ઓલ ઇન્ડિયા 50 રેન્કમાં સ્થાન અને ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં ગુજરાતે મધ્યપ્રદેશને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 માટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: સૌ પ્રથમ હરિ ઓમ શરણના સ્વરને સાંભળીએ.

मजबूत समाचार क्षेत्र विषय वाँचे छे। नमस्कार, ગાંધીનગરમાં ગઈકાલે જિલ્લા કક્ષાની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં વિવિધ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગકારો વચ્ચે 130 કરોડ રૂપિયાના 10 સમજૂતી કરાર કરવામાં આવ્યા, જેનાથી રોજગારીની નવી તકો સર્જાશે। પરિષદ દરમિયાન વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 અને વિવિધ ટેકનિકલ ક્ષેત્રોમાં કુલ 20 જેટલા વિવિધ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સીઓએ પોતાના સ્ટોલ પ્રદર્શિત કર્યા હતા। આ કોન્ફરન્સમાં વૈશ્વિક ટેક ટ્રેડ તકો અને ટેક્સટાઇલ નિકાસ વૃદ્ધિ, એમએસએમઈ સહાય યોજનાઓ અને આરએમટે ગુજરાત માઇક્રો ઇન્ક્યુબેશન પ્રોજેક્ટ, એમએસએમઈ માટે સ્માર્ટ રિટાયરમેન્ટ સોલ્યુશન, ગુણવત્તા સુધારણા, ઉદ્યોગ સાહસિકતા અને કુશળતા વિકાસ, નિકાસ જાગૃતિ વિષયને આવરી લેવામાં આવ્યા હતા। વિદેશ મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે વર્ષ 2025માં પ્રાદેશિક પાસપોર્ટ કચેરીઓ, પાસપોર્ટ સેવા કેન્દ્રો અને વિદેશમાં ભારતીય દૂતાવાસો દ્વારા ભારતીય નાગરિકોને આશરે 1.5 કરોડ પાસપોર્ટ અને સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં આવી છે। મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે દેશભરમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર અને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રોની સંખ્યામાં સતત વધારો થયો છે। હાલમાં એવા 545 કેન્દ્રો કાર્યરત છે। ગયા વર્ષે 10 નવા પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર ખોલવામાં આવ્યા હતા અને આ વર્ષે 10 વધુ બનાવવાની યોજના છે। તેમણે જણાવ્યું હતું કે ચિપ સક્ષમ ઈ પાસપોર્ટ રજૂ કરવાની શરૂઆત એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે। આ પાસપોર્ટ પહેલા કરતા વધુ સુરક્ષિત અને મજબૂત છે। અત્યાર સુધીમાં 47 લાખ ચિપ સક્ષમ પાસપોર્ટ જારી કરવામાં આવ્યા છે। મહાનગર મુંબઈમાં ચોમાસાએ મોડી પણ મુશળધાર શરૂઆત કરી છે। છેલ્લા 24 કલાકમાં 350 મિલીમીટર એટલે કે 14 ઇંચ જેટલા અનરાધાર વરસાદથી માર્ગો પર જળબંબાકાર થઈ ગયો હતો। હવામાન વિભાગે મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું હતું। તો બીજી બાજુ હવામાન નિષ્ણાતોની આગાહી અનુસાર બંગાળ ઉપસાગરમાં આગામી 28 અથવા 29 જૂન દરમિયાન લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ શકે છે, જેના કારણે હવામાનની અસર ખાસ કરીને પૂર્વ મધ્યપ્રદેશ અને પૂર્વ ગુજરાત તરફ જોવા મળી શકે છે। તો કચ્છવાસીઓએ ચોમાસાના આગમન માટે હજુ એકાદ સપ્તાહ રાહ જોવી પડશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે। વરસાદના આગમનની જોવાતી વાટ વચ્ચે ગઈકાલે સવારથી જિલ્લામાં ધૂપછાંનો માહોલ છવાયો હતો। જિલ્લામાં સરેરાશ 10-15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ખાસ કરીને સવારના સમયે ધોની ડમરીઓ ઉડી હતી। ભુજના 37, કંડલા પોર્ટ અને કંડલા એરપોર્ટમાં 38 ડિગ્રી તાપમાને બપોરના સમયે ગરમી ઉકળાટ અનુભવાયા હતા। મહિલા ટી ટ્વેન્ટી વિશ્વકપ સ્પર્ધામાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશની ટીમ સામે થશે। માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પરની મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે। ભારતીય ટીમ 3 માંથી 2 મેચ જીતી પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે, જ્યારે બાંગ્લાદેશની ટીમ ચોથા સ્થાને છે। જેઠ મહિનાની શુક્ર પક્ષની 11 નિર્જળા એકાદશી તરીકે જાણીતી છે। જેઠ મહિનાનો ઉનાળો ચરમસીમાએ પહોંચે ત્યારે અન્નજળનો ત્યાગ કરી ઉજવાતી નિર્જળા એકાદશી વર્ષભરની 11માં કઠિન મનાય છે, એથી આ 11માં વિશેષ મહત્વ છે। ભોજન પ્રિય પાંડવ ભીમે આ પર્વ કર્યું હતું, તેથી એ ભીમ 11 તરીકે જાણીતી છે। આજે જળદાનનું વિશેષ મહત્વ છે। આજે જેઠ સુદ પક્ષની એકાદશી તિથિમાં ગાયત્રી જયંતિનું પર્વ પણ ઉજવવામાં આવશે। ગાયત્રીને વેદમાતા અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક માનવામાં આવે છે। આજે ગાયત્રી મંત્રના પઠનનો વિશેષ મહિમા છે। ગાયત્રી મંદિરો અને શક્તિપીઠમાં તેની વિશેષ ઉજવણી થાય છે। જિલ્લાના રોજગાર વંચો ઉમેદવારો માટે જિલ્લા રોજગાર કચેરી ભુજ અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંજારના સંયુક્ત ઉપક્રમે એક જિલ્લા કક્ષાના એપ્રેન્ટિસશીપ અને રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ભરતી મેળો તારીખ આજે સવારે 9:30 કલાકે આઈટીઆઈ અંજાર બાયપાસ રોડ ખાતે યોજાશે, જેમાં 18-35 વર્ષની ઉંમર ધરાવતા અને ધોરણ 12 પાસ આઈટીઆઈ કે ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો ભાગ લઈ શકશે। ખાનગી ક્ષેત્રના પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ રૂબરૂ ઉપસ્થિત રહીને લાયક ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરશે। ભુજ પ્રાદેશિક પરિવહન કચેરી ખાતે આધુનિક એઆઈ આધારિત ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ સિસ્ટમનો પ્રારંભ કરાયો છે। પ્રથમ દિવસે ટેસ્ટ આપનાર તમામ 5 ફોર વ્હીલ
टर्मिनल टेलीफोन ऑफिस गया था। श्री ट्रंप द्विचक्री वाहन चालकों पास जाहिर थया हता। नेता अपडेशन में आने छेल्ला एक सप्ताह थी टेस्ट बंद हुई। अगर बुकिंग करवाने अरजदारों ने अपॉइंटमेंट शेड्यूल कराई छे। आ साथ आज नो समाचार बुलेटिन पूरो थयो। नमस्कार।

માળખાકીય પરિયોજનાની સમીક્ષા કરી. હરિયાણાના ગુરૂગ્રામ ખાતે આજથી 11મી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની બે દિવસીય બેઠકનો આરંભ થશે. અમેરિકાની ફેડરલ અદાલતે ટ્રમ્પના ચૂંટણી સંબંધિત કાર્યકારી આદેશની મોટાભાગની જોગવાઈઓ પર પ્રતિબંધ લાદ્યો. આજે વહેલી સવારે વેનેઝુએલા અને જાપાન ધરતીકંપથી ધ્રુજ્યું. આજે સંવિધાન હત્યા દિવસ, કટોકટીથી પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. અને આઈસીસી મહિલા ટી20 વિશ્વકપમાં ભારત આજે બાંગ્લાદેશ સામે ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સેવાતીર્થ ખાતે પ્રગતિ મંચની 52મી બેઠકમાં 4 રાજ્યોમાં રોડ, ઉર્જા, ઔદ્યોગિક કોરિડોર અને મેટ્રો રેલ ક્ષેત્રોમાં 30,000 કરોડ રૂપિયાના રોકાણ સાથેના 4 મુખ્ય માળખાકીય પરિયોજનાની સમીક્ષા કરી. આર્થિક વિકાસ, પ્રાદેશિક જોડાણ, ઔદ્યોગિક વિકાસ અને જાહેર કલ્યાણને વેગ આપવાના ઉદ્દેશ્યથી આ પ્રોજેક્ટ્સની સમીક્ષા, સમયમર્યાદા, આંતર એજન્સી સંકલન અને બાકી રહેલા મુદ્દાઓના ઝડપી નિરાકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ સંબંધિત મંત્રાલયો અને રાજ્ય સરકારોને અવરોધો દૂર કરવા અને પ્રોજેક્ટ અમલીકરણનું નજીકથી નિરીક્ષણ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર્મેનિયાના પ્રધાનમંત્રી નિકોલ પશિન્યાન અને તેમની પાર્ટીને તાજેતરમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા છે. ગઈકાલે બંને દેશોના પ્રધાનમંત્રીએ ટેલિફોનિક વાતચીત કરી હતી. શ્રી મોદીએ પશ્ચિમ એશિયામાં તાજેતરના વિકાસને પગલે ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં મદદરૂપ થવા બદલ શ્રી પશિન્યાનનો આભાર માન્યો હતો. હરિયાણાના ગુરૂગ્રામ ખાતે આજથી 11મી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની 2 દિવસીય બેઠકનો આરંભ થશે. આ બેઠકમાં 3 મુખ્ય પ્રાથમિકતાઓ, ઉર્જા સુરક્ષા અને ટકાઉપણું, ઉર્જા પહોંચ અને સમાનતા અને ટેકનોલોજી અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. બ્રિક્સ સભ્ય દેશોના ઉર્જા મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ભાગ લેશે. આ વર્ષે ભારતની બ્રિક્સ અધ્યક્ષતા સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણ આ વિષયવસ્તુ દ્વારા સંચાલિત છે. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દો ઉઠાવવા સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો છે. પાકિસ્તાન

0: પર સંયુક્ત રાષ્ટ્રના મંચનું રાજકારણ કરવાનો આરોપ લગાવતા ભારતે કહ્યું કે સહ અધ્યક્ષ તરીકે તટસ્થતા જાળવવાને બદલે પાકિસ્તાને તેના પદનો દુરૂપયોગ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે જમ્મુ અને કાશ્મીર પર ભારતના વલણને પુનરાવર્તિત કર્યું હતું.
1: मैं पाकिस्तानी पक्ष की टिप्पणियों का उल्लेख करता हूं. यह हैरान कर देने वाला है कि ऐसे मंच पर जहां राजनीतिक मुद्दों पर संतुलित और निष्पक्ष चर्चा की उम्मीद की जाती है ऐसी बातें कही गई. मैं दोहराना चाहता हूं कि जम्मू कश्मीर पूर्ण रूप से भारत का घरेलू मामला है.
0: केन्द्रीय वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल आज ब्रिटेन लंडन की 3 दिवस की सत्तावार मुलाकात जवा रवाना थशे. वाणिज्य और उद्योग मंत्रालय जणाव्युं के आ मुलाकात आगामी महीना की 15 तारीखे ऐतिहासिक भारत ब्रिटेन व्यापार आर्थिक और व्यापार करार सीईटीए और डबल कॉन्ट्रीब्यूशन कन्वेंशन डीसीसी अमल में आता पहला थई रही छे. मुलाकात दरमियान श्री गोयल ब्रिटेन व्यापार सचिव पीटर कायल साथ उच्च स्तरीय द्विपक्षीय बैठक करशे जेमां व्यापार करार अमलीकरण माटेनी तैयारी पर ध्यान केन्द्रित कराशे. बंने देशों डीसीसी की रूपरेखा की समीक्षा पण करशे. मुलाकात दरमियान श्री गोयल लंडन में भारत वैश्विक मंच पूर्ण सत्र ने संबोधित करशे. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું કે ગત 22 તારીખે દિલ્હીથી અમૃતસર જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ પક્ષી સાથે અથડાયાની ઘટના બાદ રનવે નિરીક્ષણને કારણે અમૃતસર પહોંચતી વખતે રોકાવાની સૂચના આપવામાં આવી હતી. ઘટનાની જાણ ન કરવા બદલ અમૃતસર ખાતે સંબંધિત એર ટ્રાફિક કંટ્રોલર અને ઓપરેટિંગ ક્રુ સામે કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકાની ફેડરલ અદાલતે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી સંબંધિત કાર્યકારી આદેશની મોટાભાગની જોગવાઈઓ પર કાયમી ધોરણે પ્રતિબંધ લાગ્યો છે. બોસ્ટનમાં જિલ્લા અદાલતના ન્યાયાધીશ ડેનિસ કેસ્પરે જણાવ્યું કે અમેરિકાનું બંધારણ રાજ્ય અને કોંગ્રેસને ચૂંટણીઓનું નિયમન કરવાનો અધિકાર આપે છે અને ટ્રમ્પની પ્રસ્તાવિત જોગવાઈઓ સત્તાના વિભાજનના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. ઉલ્લેખનીય છે કે શ્રી ટ્રમ્પના આદેશમાં મતદાર નોંધણી માટે નાગરિકતાના દસ્તાવેજી પુરાવા ફરજિયાત બનાવવા, ચૂંટણી બાદ પ્રાપ્ત પોસ્ટલ બેલેટની ગણતરી બંધ કરવા અને નિયમોનું પાલન ન કરતા રાજ્યોના ભંડોળને રોકવા જેવી જોગવાઈઓ સામેલ હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ મારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે મારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો. વેનેઝુએલામાં આજે સવારે યુમારે શહેરમાં 7.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. અગાઉ સાન ફેલિપમાં 7.2 તીવ્રતાનો ભૂકંપ આંચકો નોંધાયો. પ્રારંભિક અહેવાલો મુજબ વેનેઝુએલાના કારકસમાં અનેક માળખા ધરાશાયી થયા છે. ભૂકંપને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી હતી. બીજી તરફ જાપાનમાં આજે સવારે દેશના ઉત્તર ભાગમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જાપાન હવામાન એજન્સીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર ઇવાતે પ્રિફેક્ચરના દરિયાકાંઠે 50 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું. જોકે સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં નથી આવી અને જાનહાનીના અહેવાલ નથી. આજે સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. 25 જૂન 1975 રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે કટોકટીની જાહેરાત કરી હતી. આ દિવસ કટોકટીના અતિરેકથી પીડાતા દરેક વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે. સાંભળીએ એક અહેવાલ.
2: आपातकाल लागू होने के बाद कार्यपालिका को व्यापक अधिकार प्राप्त हो गए और राज्यों पर केंद्र का नियंत्रण अधिक मजबूत हो गया. अभिव्यक्ति की स्वतंत्रता, शांतिपूर्ण सभा करने और देश में स्वतंत्र रूप से आवागमन करने का अधिकार पर प्रतिबंध लगा दिया गया. समाचार पत्रों पर पूर्व सेंसरशिप लागू कर दी गई. आपातकाल लागू किए जाने के 50 वर्ष पूर्ण होने के उपलक्ष्य में संस्कृति मंत्रालय आज नई दिल्ली में वर्ष भर चलने वाले कार्यक्रमों के समापन समारोह का आयोजन कर रहा है. केंद्रीय संस्कृति मंत्री गजेंद्र सिंह शेखावत इस कार्यक्रम की अध्यक्षता करेंगे. सत्यन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
0: આઈસીસી નવા ટી ટ્વેન્ટી વિશ્વકપમાં ભારત આજે માન્ચેસ્ટરના અમીરાત ઓલ્ડ ટ્રાફોર્ડ ખાતે ગ્રુપ એ માં બાંગ્લાદેશ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. ઓલિમ્પિક ક્વાર્ની આગેવાની હેઠળની મહિલા ટીમ હાલમાં ગ્રુપ એ માં બીજા સ્થાને છે. ટીમે 3 માંથી 2 મેચ જીતી છે. ભારત એ અને શ્રીલંકા એ વચ્ચે 2 નેશનલ ટેસ્ટ ક્રિકેટ શ્રેણી આજથી શરૂ થશે. આ મેચ શ્રીલંકામાં ગેલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સવારે 10 વાગે રમાશે. ભારત એ ટીમનું નેતૃત્વ ધ્રુવ જુરેલ કરશે. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી અમેરિકા સાથેના પ્રારંભિક શાંતિ કરાર હેઠળ ઇરાનમાં નિરીક્ષણ કરશે. જાપાનમાં પત્રકારો સાથે વાત કરતા એજન્સીના મહાનિદેશક રાફેલ ગ્રોસીએ જણાવ્યું કે ટૂંક સમયમાં નિરીક્ષણની પદ્ધતિઓ તારીખ

0: સ્થળો નક્કી કરાશે. તેમણે કહ્યું કે ગયા અઠવાડિયે હસ્તાક્ષર કરાયેલા કરારમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઈરાનના અત્યંત સમૃદ્ધ યુરેનિયમને ઓછું કરવાની પ્રક્રિયા એજન્સીના દેખરેખ હેઠળ કરાશે. ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા આજે નવી દિલ્હીમાં ગ્રામીણ વિકાસના કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગ પર રાષ્ટ્રીય કાર્યશાળા યોજાશે. આ કાર્યશાળાનો ઉદ્દેશ ગ્રામીણ ભારતની જરૂરિયાત વિકાસની જરૂરિયાત માટે કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત ઉકેલો પર ચર્ચા કરવાનો છે. આ કાર્યક્રમમાં નીતિ નિર્માતાઓ, નિષ્ણાંતો, ઉદ્યોગ, સ્ટાર્ટઅપ અને શિક્ષણ ક્ષેત્રના પ્રતિનિધિઓ ભાગ લેશે. બ્રિટનના કીર સ્ટાર્મર પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ લેબર પાર્ટીના સાંસદ તરીકે તેમનો કાર્યકાળ ચાલુ રાખશે. શ્રી સ્ટાર્મર હાલમાં કાર્યકારી પ્રધાનમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે, જ્યારે પક્ષના નવા વડાની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. અને આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભંડિયા.
1: આજના અખબારોમાં મુંબઈમાં થયેલા મુશળધાર વરસાદ અંગેના સમાચાર મુખ્યત્વે વાંચવા મળી રહ્યા છે. સંદેશ ફુલશાદ અને નવ ગુજરાત સમાચાર લખે છે કે મુશળધાર વરસાદથી મુંબઈ પાણી પાણી, ચોમાસુ 13 દિવસ મોડું, પંતુમાં કેદાર એન્ટ્રી, 12 ઇંચ વરસાદ ખાબક્યો. દિવ્ય ભાસ્કર લખે છે કે ગુજરાત પહોંચ્યું ચોમાસુ, 3 દિવસ પછી ગતિ પકડશે, પછી આખા દેશમાં વરસશે. અને ગુજરાત સમાચાર લખે છે કે એઆઈ ન શીખવાનું શીખી રહ્યું છે, ભેદભાવ હિંસા વધારશે. સ્થાનિક સમાચારોમાં સલામતી પ્રતિબંધિત નશીલી દવાઓ યમન મોકલવાનું રેકેટ જોડાયું. ધ્રોલ નજીક લાઠીપર હાઈવે પર 2 કાર વચ્ચે અકસ્માતમાં 3 વ્યક્તિઓના મોત. ભરતી નિયમોમાં ફેરફાર. હવે વહીવટી અધિકારી ક્લાસ 1 અને 2 માટે ફ્રેશ ઉમેદવારો અરજી કરી શકશે. ગુજરાતમાં બનેલા નકલી પ્લાઝમા મહારાષ્ટ્રની 2 બ્લડ બેંકમાં વેચાયા અને જીએસટી અધિકારીઓની મિલી ભગતથી 600 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું, જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રગતિ મંચ અંતર્ગત રાજ્યોને 30,000 કરોડ રૂપિયાના રોકાણ સાથેની માળખાકીય પરિયોજનાની સમીક્ષા કરી. હરિયાણાના ગુરુગ્રામ ખાતે આજથી 11મી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની 2 દિવસીય બેઠકનો આરંભ થશે. અમેરિકાની ફેડરલ અદાલતે ટ્રમ્પના ચૂંટણી સંબંધિત કાર્યકારી આદેશને મોટાભાગની જોગવાઈઓ પર પ્રતિબંધ લાવ્યો. આજે વહેલી સવારે વેનેઝુએલા અને જાપાન ધરતીકંપથી ધ્રુજ્યું. આજે સંવિધાન હત્યા દિવસ કટોકટીથી પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. અને આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી વિશ્વકપમાં ભારત આજે બાંગ્લાદેશ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

જોઈ શકાશે. સ્થાનિક સમાચાર છેલ્લા 25 મિનિટે રજૂ થશે. 36 મિનિટે વિવિધ પાર્ટીના કાર્યક્રમ રેલી કરવામાં આવશે. 7:05 મિનિટે સમાચાર હેડલાઇન સપાશે. 7:10 મિનિટે પ્રાદેશિક સમાચાર અને 7:50 મિનિટે ગુજરાતી સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રેલી કરીશું. સમાચાર સંધ્યા 8:45 મિનિટે દિલ્હી કેન્દ્ર પરથી રેલી કરીશું. 9:15 મિનિટથી વિવિધ પાર્ટીના કાર્યક્રમ રેલી કરવામાં આવશે.

0: ऐसा थे। हाँ सर, सौथी वडो सवाल ये है कि मारो छोको वडा अहम जिनकी उम्र वडी है ये तो कदाच इमर वस्तु समझता अथवा तो कदाच इन्हीं के इच्छा पर होंगी कि मुझे ध्यान करना है अथवा मुझे मानसिक शांति ला कर इमर मारक पे बनना है। पर मुझे सवाल ये है कि जो छोकरा है अथवा तो जो हेवर सुधी मैच्योर एज में ना आया तो ये लोग पर पूरे ध्यान कर सके अथवा ई मार्गे बनी सके।
1: જી ચોક્કસ સાહેબ, ધ્યાન માર્ગે મળેલા ખુલ્લું
0: બરોબર,
1: અને વિદ્યાર્થી બાળક એટલે વિદ્યાર્થી જોઈએ છું, તો વિદ્યાર્થી જેટલી ઊંડી ઉંમરનું ધ્યાન સાથે જોડત એટલું એની કે આગળ વધીને વધુ ફાયદો થવાનો ધારો કે કોઈ રમત ગમતના ગણતા અથવા તો કોઈ શૈક્ષણિક પ્રવૃત્તિની આગળ વધતા
0: બરોબર,
1: તો જે ધ્યાન હોય એની જો જે કોન્સન્ટ્રેશન પાવર જો પાછો હતા એ સુધારણની જે ખૂબ મદદ કરદો गुरु

0: produzione che poi lì gira per quanto che il mio evento qua perché è stato pensato ma con tanto problemi però si è
1: però
0: è un è oggi è dove di due madre ora non è più che mi ero tu lo vengo a me vettai quindi con tanto mille mega vettai e la mia volta accende e la mano accende e tre di me venite e non ci sono ancora niente ma se io ancora niente carente c'è poco un tempo molto quindi lì c'è più amico di anno già mi ero
2: Sono stato un gioco di ansia giorali, ma non è caccia una carica, sì,
0: आणि जे प्रमाणे मार्ग मागे बदलणार आहे आणि जी मदत करेल ती
1: बरोबर आहे. पाकना ધ્યાન કરવું હોય એમ થી કરીને કદાચ પાકે એ માર્ગે આજ્ઞા વધવું હોય તો કેવી રીતે કઈ સંસ્થા સાથે જોડાઈને પણ આજ્ઞા વધી શકું એ મને જ ગાલ અહીં કર્યા છે. અને સલીમ સાહેબ બહુ જ મજા આવી કારણ કે ઘણી વખત કહેવું હોય કે નવી વસ્તુ કે નવી ગાલ કરેલા કરીને પણ એટલી હિંમત જે જરૂર રહેતી કારણ કે ઘણી વખત એવું હોય કે એમના પણ ઘણા મને ફાયદા ગેરફાયદા રહેતા પણ આજે જે અહીં ગાલ કર્યા એ બહુ જ સરસ મજેજી ગાલ હે. ખાસ તો એ જે મોબાઈલ જે જો યુગ હે જો કો સોશિયલ મીડિયા જો યુગ હે એની અંદર મારું હે કે બાકી તો મને જ વસ્તુ મળી બની હતી પણ કદાચ માનસિક શાંતિ અથવા તો સ્ટેબિલિટી લાઈ કરીને બહુ તકલીફ થઈ હતી અને એ ગાલ જે અહીંયા જે એટલી સહજતાથી અથવા શ્રોતા સાથે કર્યા આવ્યો તો જે પણ સોજલ શ્રોતા ઊંડા એની કે ખબર પડી ગઈ ઊંડી કે કેવી રીતે એ વસ્તુ કરેજી જરૂર હે. ખાસ તો એ જેમ જે સમય મેં જે જનરેશન અંતરે હે એ જનરેશન મોબાઈલ અને ઇન્ટરનેટ કે એટલા મને નહીં હતી કે કદાચ એની કે દિવસ જાય એટલા મને વિચાર અજતા ઊંડા અને એટલા મને ડિસ્ટ્રેક્શન અજતો ઊંડું કે એની કે જે કામ કરવું હોય એ કદાચ એટલી સહજતાથી નહીં કરી શકતા હવે તેની લાયક એની વાલ બહુ ઉપયોગી હોય. સાથે મારે કાર્યક્રમ જો ટાઈમ પર પહોંચી આવ્યો હોય પેલી રજા કાર્યક્રમ જે પ્રસંગ આકાશવાણી જે ભૂજ કેન્દ્રતા કરે

શ્રેણીનું ભૂત કેન્દ્ર છે. પ્રસ્તુત છે ગુજરાતી સ્વયં સંગીતનો કાર્યક્રમ કીર્તિ. સૌ પ્રથમ સુલોચના વ્યાસના કંઠને સાંભળીએ શબ્દ રચના ઇન્દુલાલ ગાંધીની.

0: 就会带我去飞皮的雪，你不能出来不要找的是什么你的人，我要你上车的你上车的你来你不要你上车的你不要上车的你不要你不要你不要你不要你不要你不要你不要你不要你不要你不要你不要你不要你不要你不要你不要你不要你不要你不你不要你不要你不要你不要你不要你不要你不要你不要你不要你不要你不要你不要你
1: અલ્યા સિકંદર તો અત્યારે દુનિયા જાય છે
2: અરે ના ભાઈ ના મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ના જવાય અને માછીમારી ન કરાય સમજો
1: કે બરાબર મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે અને હા જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત
3: નટરાજ પ્રેમવતની શક્તિ રચના કવિતા કૃષ્ણમૂર્તિના કંઠે સાંભળી

0: image bouclée, une fois brochée. Ne pas écouter un problème de santé sexuellement dirigé. Allez à l'essentiel de l'essentiel de l'endroit d'habit avec nos sections de l'essentiel. Ne pas le mérite, ne pas le mérite. Vagin, l'école, les graines, avec chez dans le santé, dans la place servante de catastrophe qui pourrait être pour le panneau. Ne pas le chaleur, ne pas le bouclier qui s'appelle chirurgie, ne pas le carré post-opne. Fixez le bouclier, fixez le bouclier. Section du plan, bouclier cercale.
1: સિક વર્તુ અત્યારે દરિયે જાય છે.
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે માનસૂન બ્રેક દરમિયાન દરિયે ના જવાય અને માછીમારી ન કરાય. સમજો
1: એ બરાબર. માનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપણે દરિયાઈ સુરક્ષાની ખાતરી. બદલાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: કાર્યક્રમના સમાપનમાં વેણુ વ્યાસના સ્વરની સાંભળીએ શબ્દ રચના મરીઝની.

0: શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતનો પાયા મજબૂત બનાવતું ગુણવત્તા સભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત

0: سموگی آب سنگ ریاه دا سفر هتن قوی بکشن مدی انا سپندر سنگ نام
1: સરકાર
2: અલ્યા સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
3: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ના જવાય અને માછીમારી ના કરાય, સમજો?
2: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: સ્કૂલ વિકાસ તો ખુશ છે. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશ ઉત્સવ.
1: સુરક્ષાની ખાતરી ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: સિકંદર તો ત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ના જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહી છે. વિકસિત ગુજરાતનો પાયો મજબૂત બનાવતો ગુણવત્તા સભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: Race. Iran und Präsident Narendra Modi dvara prayat sara parishad samne mukhyam nirdhar sathe aagal vadhari raha chhe mananiya mukhyamantri shri Bhupendra Patel. 23 ane 25 june samagra rajya ma yojai chhe sara parishad sam. Tame pan tamara bharatne manvo devo ane dharane tapa do.
1: विकसित भारत 2047 ने संकल्प साथे गुजरात शिक्षण में गुणवत्ता ने नवी दिशा तरफ आगे बढ़ी रही है। नवीन गुजरात अभियान नवा राज्य अभ्यासक्रम और स्कूल क्वालिटी असेसमेंट एंड एश्योरेंस फ्रेमवर्क SQAAF द्वारा शालाओं में गुणवत्ता युक्त शिक्षण में वधु सशक्त बना प्रमाण दे रही है। गुणोत्सव शिक्षण में श्रेष्ठता ने नवी ओळख बनी रही है। विकसित गुजरात ने पाया मजबूत बुनियाद तो गुणवत्ता सबल शिक्षण गुणवत्ता युक्त शिक्षण उज्जवल भविष्य शिक्षण विभाग गुजरात सरकार।
2: અલે સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
3: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન ભેગ દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
2: એ બરાબર, મોનસૂન ભેગ દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।

0: ખાલી સિકંદરપુર ત્યારે બોલી જાય છે.
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો.
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: સાવિત્રી ગોરનો સ્વર આપ સાંભળી રહ્યા હતા. કાર્યક્રમના સમાપનમાં સુરેશ ગર્ગ ગોસ્વામીના કંઠને સાંભળીએ.

Namaskar. Pastor Chetra Namo Kisamachar. Deja zi rama avela vinashat bukumpan batris na moto ne saat solo ko ijagrast katapati jahir karai. Uprashtrapati Sipi Radhakrishnan ne Venezuela ma avela bukumpan mrityu pamela lokona parijano ne ijagrasto mate dukh vyakt karyu. Pradhanmantri Narendra Modi Venezuela ma avela vinashat bukumpan shakya tamam sahay ni khatri api. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને 1975માં જાહેર કરાયેલી કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. ગૃહમંત્રી અમિત શાહે કટોકટી સામે લડનારા લોકશાહીના લડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે 25 જૂન 1975 એ ભારતીય લોકશાહીમાં કાળું પ્રકરણ હતું. ભાવનગરના તળાજા તાલુકાની ફળસર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ યોજાયો. ખેડબ્રહ્માના અંતરિયાળ વિસ્તારના મંત્રી રેવાભાઈ જાડેજાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી મિશન સેવાનું લોકાર્પણ કરાયું. ભાવનગરમાં ગઈકાલે સર્જ ભવન છે પ્રવાહીના કૌભાંડનો પર્દાફાશ. 10.67 લાખના મુદ્દાબંધ સાથે સુરતનો શખ્સ ઝડપાયો. મુંબઈમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત. 10 ઇંચ કરતા વધુ વરસાદના કારણે જાડાના કારની સ્થિતિ. નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુર રામમોહન નાયડુએ વારાણસીથી એર ઇન્ડિયાની પ્રથમ ઇઝી કનેક્ટ ફ્લાઇટનું ઉદઘાટન કર્યું. ફિફા વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાએ આજે સવારે મોન્ટેરીમાં દક્ષિણ કોરિયા પર 1-0 વિજય મેળવીને પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપના નોકઆઉટ તબક્કામાં પ્રવેશ કર્યો. જામનગરમાં ધ્રોળ ટંકારા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત, જેમાં 3 લોકોના મોત અને 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ. હવે પછી બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા ભુજ રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

પરમ પ્રવતના સ્વર્ણાગવાન હરેશ મીનાશ્રમની આવી પ્રશ્ન સાથે જ આજનો ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો.

0: આકાશવાણીના ધ્વનિ તરંગોના સંગાથે અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ આપનો મનપસંદ કાર્યક્રમ સહિયર. હું છું કૃપા જીવરાજાની
1: અને હું છું અટલ શર્મા.
0: કાર્યક્રમમાં સૌ બહેનો અને શ્રોતાઓનું ખૂબ ખૂબ સ્વાગત છે. અટલબેન, આપણે કેટલા બધા આપણા શણગારો હોય છે બહેનોના, સાડી તો આપણે પહેરી હોય પણ એની સાથે આપણને તૈયાર થતા કેટલી વાર લાગે, કારણ કે આપણે ઘણું બધું શણગાર કરવાનો હોય.
1: એટલે સ્ત્રી અને શણગાર એ આમ છૂટા પાડી શકાય નહીં.
0: હા,
1: તો શણગારની વાત કરીએ તો તને શું શું વસ્તુ યાદ આવે? કૃપા,
0: શણગારની વાત આવે ને અટલબેન, તો પહેલા તો મને એક સરસ મજાની કવિતા યાદ આવે છે. કંકુના ચાંદલા ને કાજળની કાળી ધાર, એ તો છે નારીના પ્રાચીન શણગાર. ગળામાં સોહે મંગળસૂત્રની એ સોનેરી માળા, જેનાથી દીપે નારીના રૂપના અજવાળા. હાથે રણકતી ચૂડીઓ ને મહેંદીની લાલી, પ્રીતની મહેક સમી એ તો છે ભોળી ભાલી. તાણેતરમાં શોભતી એ લજ્જા અને મર્યાદા, સંસ્કારોના સિંચનથી ઘડાયેલી એની સાધના. પણ નારીનો સાચો શણગાર તો છે એનું સ્મિત, ત્યાગ કરુણા ને સદાચારની એની રીત. સૌંદર્ય એનું ઝળકે છે એના નિસ્વાર્થ પ્રેમમાં, નારી તો સાક્ષાત સમાયેલી છે પ્રત્યેકના નેહમાં.
1: એટલે
0: આપણે સ્ત્રીઓના શણગારની વાતો કરીએ, જો આપણે પેલા તો પાયલ, પછી બંગડી છે, ગળામાં વિવિધ પ્રકારની માળાઓ પહેરીએ, પછી કંદોરો છે, નથ છે, વીંટી છે, પોચો છે, એવું કેટલું બધું આપણને યાદ આવે.
1: ચાંદલો લગાવીએ
0: અને ખાસ કરીને સરસ મજાની રંગબેરંગી બંગડીઓ.
1: હા, અને બંગડીઓની વાત આવે ને તો કેટલા બધા લોકગીતો, ફિલ્મી ગીતો બંગડી ઉપર જ બન્યા છે.
0: હા,
1: એટલે એમ કહી શકાય કે એક સૌભાગ્યની નિશાની છે.
0: હા,
1: અને કઈ નહીં તો છેલ્લે એક કડું પણ આજકાલની જે મોડર્ન આપણી બહેનો હોય છે એ પહેરતી હોય છે કે ભાઈ કાંચની ચૂડીઓ છે એ પહેરીને ઓફિસ કેમ ન જવાય, તો એક નાનકડું કડો પણ કંઈક હાથમાં હોવું જોઈએ.
0: હા, કારણ કે એના વગર આપણો શણગાર અધૂરો લાગે.
1: હા, પણ જે ચૂડી કહેવાય કે જે આપણે બંગડી કહેવાય, એના થકી એક રોજગારી પણ ઘણી બહેનોને મળતી હોય છે. તો આવી જ કંઈક વાત આજે આપણે સહિયરમાં લઈને આવ્યા છીએ. બે મહેમાન, બે બહેનો આવી ગયા છે. રીતાબેન એક મહેમાનને લઈને આવ્યા છે. રીતાબેન છે એ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સાથે ઘણા વર્ષો સાથે જોડાયેલા છે. ગ્રામ વિકાસ, સ્ત્રી સશક્તિકરણ, પ્રાકૃતિક ખેતી એવા ઘણા બધા જે ક્ષેત્રો છે એમાં એ પોતાનું યોગદાન આપી રહ્યા છે. અને એમની સાથે જયશ્રીબેનને લઈને આવ્યા છે. તો સૌથી પહેલા તો બંને બહેનોનું સ્વાગત કરીએ અને એમને કહીએ નમસ્કાર.
2: નમસ્કાર
1: રીતાબેન, સૌથી પહેલા જયશ્રીબેનનો પરિચય આપો.
2: જયશ્રીબેન છે એ જસદણ તાલુકાના લીલાપુર ગામના છે. અને આમ જોઈએ તો પહેલેથી એ ખેતી સાથે જોડાયેલા, સંયુક્ત ફેમિલીમાં રહે છે અને ખેતી કરતા હતા. પણ એને બેબી નાની થઈ અને ઘરે રહેવાનું થયું, એમાંથી એને કંઈક વિચાર આવ્યો કે હું ઘરે બેઠા શું કરી શકું. તો એમના ગામમાં અમુક બહેનો છે એ ઘરે બેસીને બંગડી ઉપર ડાયમંડ લગાવવાનું ને એવું કામ કરતા હતા.
1: અચ્છા,
2: અને એ પણ લઈ આવ્યા ત્યાંથી.

0: ફ્રી થાય એટલે કીધું હવે આપણે વાડીએ તો ન જઈએ કે એટલે કીધું ઘરે ગામમાં કામ મળતું તો કીધું હું લઈ આવું.
1: બરાબર.
0: લઈ આવું તો પછી બેબી ડીશ ધોઈ નાખે, હાલવા સલવા શીખે એટલે તો કીધું આ નહીં મેળાવે. કીધું આને કરતા પપ્પાને કીધું તમે કામ ગોતો ને તો હું ખાલી દેવામાં તો મારે એક કલાક જ થઈ. કીધું પછી આપણે છૂટા થઈ જાય કામ બીજું હોય તો આપણે ઘરનું કરીએ કી અને ઓલું તો એમાં એમાં બેઠું રહેવું પડે. તો બાજુના ગામમાં ગયા તો કામ એ ભાઈ લઈ આવતા રાજકોટ થી ત્યાં જોઈ આવ્યા તો કે તમારા તો લેતો આવીશ કે અમારા સંબંધી થઈ ગયા તો રોજે માલ લઈ આવે ને લઈ જાય અમારે ઘરે નાખી જાય. પછી વેપારી નંબર એક તમને દાગાવી કે મને આમાં કઈ ખબર પડે નહીં.
1: બરાબર.
0: તો એ ફોટા ઉપર પછી વેપારી એમ કે નમૂનો નાખું છું તમે આવું કામ કરાવી દેજો એટલે હું એ કામ કરાવી દેતી એમને.
2: એટલે બંગડીનો વ્યવસાય કોઈ કરતું?
0: હા, પેલા અમારા ગામમાં કરતા એટલે પછી અમે જાતે ગોતું કામ.
2: તો એવો વિચાર નો આવ્યો જયશ્રીબેન કે ભાઈ સંયુક્ત કુટુંબ છે, આટલું બધું કામ છે, બેબી છે તો હું આરામ કરું?
0: ના, પછી હજી તો એમ થાય કે આપડે કર હાલે છે આમ કઈ દુખાવો નથી હાથ પગ ને તો આપડે કામ તો કરી જઈને તો કરવું જ છે. કીધું પેલા વહેલું ઉઠવું પડે, વહેલા કપડા ધોઈ નાખું, બેબી હોતી હોય ત્યાં 4 વાગે ઉઠીને બધું વાસણ ને એવું થઈ જાય તો પછી ભાઈ એમ કે અમારે વહેલું કામ જોઈશું તો હજી 6 વાગે બધે કોઈ ઉઠા ન હોય ઘરમાં ત્યાં કામ હોતે ને આપી દઉં.
2: અચ્છા,
0: સાંજે કામ આવી જાય એટલે સવારે વહેલો બાટી દઉં.
2: બરાબર. અને એ કામ ક્યાંકથી શીખ્યું કે?
0: હા, ગામમાં મળતો ને કામ એટલે એને ઘરે ગયા એટલે એને શીખવાડ્યું એટલે મને આવડી ગયું. પછી બીજા બહેનો હું શીખવાડતી, 5 બહેનો થી શરૂઆત થઈ તો 100 બહેનો ધીમે ધીમે એક બીજા બહેનો કે એટલે કે હાલો ત્યાં કામ મળે છે આપડે લઈ આવી.
2: અચ્છા,
0: એટલે 100 બહેનો ને રોજગારી પૂરી પાડતી.
2: એટલે તમે પોતે પેલા કામ કરવાનું ચાલુ કર્યું અને એમાંથી પછી તમે આગળ આવ્યા અને અત્યારે પણ તમે ઘણી બહેનોને રોજગારી આપી રહ્યા છો અને હવે કઈક દુકાન પણ કરી છે તો એ વાત કરો કે કેવી રીતે ઘરથી શરૂઆત કરીને પછી દુકાન સુધી પહોંચ્યા.
0: મેં મિની મોલ બનાવ્યો, પેલા ઘર વેચતી તો બધું હાકડ પડતી ઘરે, બધું બંગડીનો સામાન હોય અને આ બધી વસ્તુ સામે નહી અને અંદર કસ્ટમર આવી ન હકે એટલે મેં એવું વિચાર્યું કે અહીંયા બજારમાં ક્યાંક હોય ને તો ગ્રાહક આવી હકે 2-5 વધારે. તો ત્યાં એક મકાન વેચાતું હતું જૂનું, એ લીધું, 8 લાખનું રાખ્યું અને એમાં થોડોક ખર્ચો કર્યો 2 લાખનો, પીઓપી કર્યું ને એવું બધું. તો ત્યાં દુકાન અત્યારે સારી હાલે છે, બધી કટલેરી, કરિયાણું, પ્લાસ્ટિક વસ્તુ, હોજેરીની ટોટલ વસ્તુ, ચંપલ ને બધી રાખી છે.
2: તો આ પહેલા કોઈ વાર વ્યવસાય સાથે કઈ સંકળાયેલા?
0: ના,
2: ખરા
0: કોઈ નહી,
2: પહેલી જ વાર.
0: હા, પહેલી જ વાર.
2: તો પરિવારમાંથી પછી કેવો સહયોગ મળે છે અત્યારે?
0: પેલા તો એમ કે બધું કામ હારે ન થાય કે એક કરાય કે તો હું કઈ ડંકાર જ ન દઉં, હું મારી રીતે કરા રાખું ભલે. મેં કીધું બધા એમ કે ભાઈ એમ કે તારા વાડી આવી છે તું એકલી કર, હું કહું આ ન્યાય વાડી કામ તો હોય જ ને. કીધું ભલે મારે પાણી પડે પણ તો હું સવારે વહેલી ઉઠીને બધું ઘરકામ કરી નાખું. પછી તો હવે તો મારી મમ્મી હતી ને એમ કે બેઠા ને જમવા ત્યાં ફોન આવે કે વસ્તુ લઈશ આવો ને તો એમ કે તું જા હું વાસણ એવું કરીને આવીશ કે નીચે.
1: એટલે ઘરમાંથી પણ પૂરેપૂરો આપણે
0: સહયોગ મળે છે.
1: નાના મોટા કામો બીજા લોકો આપણને કરી દે તો આપણે એક સરખો વ્યવસાયમાં ધ્યાન આપી શકીએ.
2: તો રીટાબેન ને પૂછીએ કે રીટાબેન આવી રીતે નાનકડી શરૂઆત તો કરી અને બેન બહુ ભણેલા પણ નથી અને અહીં સુધી પહોંચ્યા છે તો એક સખી મંડળ નું પણ આમાં કઈક ને કઈક એક ભૂમિકા રહી છે?
0: બેન એક સખી મંડળમાં એ જતા નોકરી કરતા પછી મને કે ફોન આવ્યો કે આપણે 10 બહેનો સખી મંડળ બનાવશું. મેં કીધું હા બનાવશું. કીધું તો 10 બહેનો ભેગા થયા અને એમાં મને પ્રમુખ બનાવી એટલે પછી બધો કોન્ટેક રીટાબેન જેવા ગુરુ ને ક્યાંક એવું થાય સરસ એટલે કે તમારા બેન આવવાનું છે, કાજલબેન એમ કે વસ્તુ લઈને આવવાનું તો ત્યાં પણ સારું હતું ને વેચાણ થાય.
3: એટલે પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર જસદણ થકી જે અપરા અંતર્ગત આરોહણ પ્રોજેક્ટ ચાલે છે એમાં લીલાપુર ગામ છે અને એમાં જયશ્રીબેન જોડાયેલા છે. ત્યાં અમારા 15 સખી મંડળો ચાલે છે અને દરેક બહેનો છે એ બચત કરે, નિયમિત મીટિંગ કરે, એક્ટિવિટી તો છે એની સાથે અમુક અમુક બહેનો છે એ આવું કામ કરી રહ્યા છે અલગ અલગ. તો જયશ્રીબેન બંગડીનું કામ પહેલા લઈ આવતા હતા પોતે બીજેથી અને એમાંથી એ પોતે બીજા બહેનોને હવે એ કામ આપતા થયા છે અને એમણે વાત કરી એમ કે બંગડી વર્ક કરવા

0: એની વાવે ત્યારે એને એમ થાય કે મારે બંગડી લેવી પણ છે, તો એ બંગડી વેચવાનું પણ ચાલુ કર્યું એમણે. એની સાથે કે ભાઈ બંગડી તો લીધી, હવે સેટ છે અને મેચિંગ બુટ્ટી છે અને મેચિંગ, તો બધું જ કટલેરી રાખવા માંડ્યા. જેવી ડિમાન્ડ આવી એવું, હવે આટલું કટલેરીનું મટીરિયલ રાખતા હતા, પછી બહેનો ત્યાં આવીને વાત કરતા હોય કે હવે કટલેરી તો લઈ આવી, ચાલો કરિયાણું લઈ આવીએ. તો એણે એ પણ કર્યું.
1: અચ્છા,
0: કે ભાઈ ચાલો કરિયાણું બી અહીંયા રાખીએ, એટલે બહેનોને બીજે ક્યાંય ધક્કો જ નહીં. એટલે જે ડિમાન્ડ બહેનોની આવતી હતી એટલે એટલા કોઠા સુજવાળા જયશ્રીબેન અને એનો પરિવાર. આપણે કહીએ તો આ એક સંયુક્ત પરિવાર છે, એનો બેનિફિટ છે. એમણે વાત કરી એમ કે ભાઈ સાસુ એમ કે ભાઈ હું વાસણ સાફ કરી નાખીશ તું જા, એનો અર્થ જ એ છે કે અત્યારે સાસુ કોઈ આવું કહે નહીં, પણ એક ઘરની આર્થિક પરિસ્થિતિ પણ આના લીધે સારી થાય છે અને બહેનોને એક જ જગ્યાએથી બધી વસ્તુ મળી જાય છે. એટલે એમણે આ બંગડીની આવકમાંથી, એનું ઘર થોડું અંદર હતું તો રોડ સાઈડ એક લઈ અને ત્યાં મિની મોલ જેવું કર્યું અને બધી જ આઈટમ ત્યાં મળી જાય છે. એટલે બિઝનેસ લેડી બની ગયા છે.
2: અને આપ જે આ બંગડી ને આ બધું બનાવો છો તો એનું મટીરિયલ કઈ રીતે પસંદ કરો છો અને કયા કયા મટીરિયલની બંગડીઓ મળે?
1: બધું વેપારી આપે.
2: અચ્છા,
1: હા, મટીરિયલ ને બધું મળે, બધું એનો હોય, અમને કમિશન ઉપર આપે કે 3 પૈસા હોય, 4 પૈસા હોય, 1 ડાયમંડ ના એ રીતે આપે. 4 પૈસા મને આપતા હોય તો હું ગ્રાહકને 2.5 પૈસા આપું, 3 પૈસા આપું.
2: અચ્છા,
1: એ રીતે.
2: અને ડિઝાઇન પણ કોણ નક્કી કરે?
1: એ વેપારીને જ નક્કી કરવાનું. ફોટો નાખે કે આ ડિઝાઇન તમારે કરાવી દેવાની, એ જ કરવાની.
2: એટલે ટેકનોલોજીનો પણ ખુબ સરસ ઉપયોગ કરે છે.
3: તો આ પહેલા જયારે તમે પોતે આ બનાવતા, ઘરે કામ કરતા, ત્યારે કેટલા દિવસમાં લગભગ કેટલી બંગડીઓ કરી લેતા અને કમાણી કેટલીક થતી?
1: ત્યારે તો 1000 રૂપિયાનું જ કામ થતું મહિને. આપણે
3: આખા મહિનામાં. હા, અને અત્યારે?
1: અત્યારે તો 30,000 પહોંચી ગયા ને.
3: અચ્છા, હવે દિવસમાં 1000 થઈ જાય છે.
1: હા, દિવસમાં 1000 થઈ જાય.
3: તો આ જે દુકાન છે એનું સંચાલન કોણ કરે છે?
1: એનું હું જ કરું છું.
3: અચ્છા, તો બીજા કોઈ માણસો રાખ્યા છે?
1: રાખ્યા હતા, એક છોકરી રાખી હતી, એને 4,500 પગાર દેવાનું થાય. તો કીધું હવે હજી મારે જાતે જ કરવું છે. કીધું બરાબર એક સાથે જ ન થવાના. તો કીધું ભલે ને આપડે એટલો બચાવ થાય નઈ, એટલે છોકરીને કીધું તારે હવે ન આવું તો કઈ નઈ. કીધું હું હવે એકલી પહોંચી જાઉં છું, મારી બેબી મોટી થઈ ગઈ છે, એટલે હજી હવે જાતે જ એકલી કરું છું. અને માલ બધો ઓર્ડર વાળા લખવા વાળા આવે એટલે માલ પણ ઘરે પહોંચી જાય છે.
3: બરાબર. તો લીલાપુર એમ જોઈએ તો એક નાનકડું સેન્ટર છે, તો એમાં એવી કેટલીક મહિલાઓ હશે જે આવી રીતે દુકાન કે મોલ ચલાવતી હશે?
1: મહિલા તો ઘણી હોય, પણ બધા પાસે પ્રોપર્ટી નું હોય ને એટલી બધી, આમાં પૈસા ઘણા રોકાઈ જાય માલમાં. આપડે 1000ની વસ્તુ લીધી હોય તો હજી એક વસ્તુ વેચાય, પછી બીજી વસ્તુ તો વેચતા વાર લાગે.
3: પૈસા હોય તો એ જયશ્રીબેન હિંમતની પણ એક વાત છે કે બધામાં એવી હિંમત પણ નથી હોતી અને તમે બહુ ભણી શક્યા નથી. એ વસ્તુ પણ તમે એને એક પડકારની રીતે જોયું અને એમ વિચાર્યું કે ઓછું ભણતર છે છતાં હું આ કરી શકીશ, કારણ કે હિસાબ કિતાબ પણ રાખવો પડે. તમે વ્યવસાય કરતા હોય તો બેંકમાં જવું પડે, પછી આજે તમે સખી મંડળ ચલાવો છો, એમાં પણ તમારે જવાબદારી તો આવે ને.
1: હા, મહિને મહિને હપ્તો ભરવા જવું પડે, કોઈને ઉપાડવા હોય તો જવું પડે, મેસેજ આવે એ બધાને ફોનમાં નાખવાનો પાછો, તો બધા લોકોને ખબર પડે ને તો જમા થઈ ગયો, એવું બધું કરવું.
2: તો આ બધી પ્રવૃત્તિઓ તમે શીખ્યા ધીરે ધીરે કે તમને કોઈ માર્ગદર્શન આપ્યું?
1: ના, પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સાથે જોડાણ, મંગલ મિશન મંડળ બનાવ્યું ને એમાંથી બધી કાજલબેન દ્વારા બધી માહિતી આપતા કે બેન તમે આવો ગમે ને મેળા ને એવું હોય તો આપડે હું વસ્તુ આપડે પહેરી ન રે, આ ગામમાં ન ગમી તો બીજા ગામમાંની બહેનોને એ નવીન લાગે, એટલે માલ બધો વેસ્ટ ન જાય, વેચાણ થઈ જાય છે.
3: બરાબર. તો અત્યારે લગભગ કેટલા ગામો સુધી તમે પહોંચ્યા છો અને કેટલી બહેનો સાથે વ્યવસાયથી જોડાણા હશો?
1: હા, 2-3 બહેનો લઈ જાય છે મારી પાસેથી માલ કટલેરીનો, 5 રૂપિયા ફેરે હું એને આપી દઉં.
3: બરાબર.
1: મંગળસૂત્ર લીધું હોય, મારે 150 નહીં હોય તો હું એને 160 માં આપું, એ રીતે માલ લઈ જાય,
3: એટલે એને પણ ફાયદો થાય અને તમને પણ ફાયદો થાય.
1: અને એ લોકો હજી રાજકોટને ક્યાંય જોયું ન હોય એટલે એમ કે થોડો માલ લેવો હોય એટલે જાય ન હકે.
3: અને તમને થોડોક અનુભવ પણ હોય એટલે કયો માલ લેવો, શું લેવું, કેટલામાં વેચવો, કેટલામાં વેચાય છે, એ બધું થોડુંક આઈડિયા હોય.
2: અને આ બધી પ્રવૃત્તિ આપ કરો છો અને ઘણા બધા લોકો સાથે સંકળાયેલા છો, તો આપને એવા કોઈ અનુભવ થયા કે સારા કે ખરાબ, ખાટા મીઠા તો થતા જ, તો એ વિશે થોડું જણાવો.
1: ગરાગ એવાય આવે એમ કે આલ્યા નથી કે સારું કે પાછું રાખી લે કે અમારા શું કરું, ડેટ વહી દેશે ના, હું કઉ લાવો ક્યારે વાપરી વાળું મૂકી દઉં. ક્યારેક આપણે ખોટ જાય તો ક્યારેક નફો થાય, પણ આપણે એનું મોઢું ન તોડી લેવાય, બીજી વાર કોઈ આવે નહીં આપણે,
2: ગ્રાહકનો સંતોષ જોવો પડે.
4: એટલે એમનું સરસ રીતે એક મિની મોલ ચાલી રહ્યું છે. કદાચ એ પહેલા જ બેન એવા છે કે લીલાપુરમાં મિની મોલ બનાવ્યું છે, જેમાં કટલરી હોય અને કરિયાણું હોય, અને પાછા એક બેન આ બધું કરતા હોય, એના પરિવારનો તો સપોર્ટ છે. પણ સાથે એ પણ છે કે એ જે હિસાબની તમે વાત પૂછી, તો એસએચજીમાં છે એટલે થોડો ઘણો હિસાબે એમાંથી
1: શીખ્યા.
4: 10 બહેનો છે તો એની બચત આવે, એમાંથી કોઈ લોન લીધી હોય તો એનું વ્યાજ ભરે, એનો હપ્તો ભરે, પાછું પ્રમુખ છે તો હિસાબ બેંકે બધું આપવાનું ને બધું હોય, તો એ રીતે એમનું શોપનું એ જે છે એનું આખું એ કરતા થઈ ગયા. બીજું ટેકનોલોજીનો પણ સરસ ઉપયોગ કરે છે કે એમને રૂબરૂ ધક્કો નથી થતો રાજકોટ સુધી, મોબાઈલમાં ફોટા જોઈ લે તો એ પ્રમાણે એ આખું વર્ક કરી લે, મોબાઈલથી આખું કોર્ડિનેશન કરી લે, અને એક વ્હીકલ વાળા રાખી લીધા છે તો એમાં જ એનો માલ ફોનથી વાત થઈ જાય અને માલ તે આવી જાય, તૈયાર થઈ જાય, માલ પાછો અહીંયા પરત આવી જાય, તો એ બધું છે એ બહુ સારી રીતે મેનેજ કરી રહ્યા છે. અને આસપાસના ગામના બહેનો પણ આમાં જોડાયા છે કે આ મટીરીયલ લઈ જાય, વેચાણ કરે, પાછું આપી જાય, તો એક આવકનો સ્ત્રોત બહેનો એમ વધારે, આના માટે પણ એ સારો એવો પ્રયત્ન કરી રહ્યા છે. આજકાલ બહેનો ખેતીમાંથી વિડ્રો થઈ રહ્યા છે, આમ તો આખા પરિવાર જ વિડ્રો થાય છે અને બીજા પર જ નિર્ભર છે, ત્યારે એમણે ખેતી પણ ચાલુ રાખી છે.
1: અચ્છા,
4: બાકીનો પરિવાર પણ ખેતી કરે છે અને એ બેન છે એ મોલ ચલાવે છે.
1: અચ્છા, તો બેલો છે અમારે વાડીએ.
3: અચ્છા,
1: એટલે સાસુ સસરાની એ હંભાળે, જમીન આવવા દીધી,
3: એટલે આખું પરિવાર મળી અને એક કામ કરે, સાથે તો રહે જ, પણ આર્થિક રીતે પણ જો સાથે હોય તો એનાથી ઘણો ફેર પડતો હોય છે.
2: અને એ કામ જોઈએ ને તો વેપારી કોઠાસૂ જ બચત છે કે નફો છે, વેચાણ છે, પ્રોડક્શન છે, આવી નાની નાની બધી બાબતોનું એમણે અનુભવે શિક્ષણ લીધું અને હવે બીજાને પણ આપી રહ્યા છે, તો એક બધા માટે એક પ્રેરણારૂપ એમની યાત્રા રહી અને આજે પણ આમની વાત સાંભળીને ઘણાને પ્રેરણા પણ મળશે.
1: જસદણમાં મેળો ચાલી રહ્યો, સ્વદેશી મેળો, તો એમાં 6 વાગે જઈ આખો દિવસ દુકાને ચલાવી અને 6 વાગે જઈ 10 વાગે વી તો 5000 નો વેપાર થઈ જાય.
4: એટલે નાના મોટા મેળાઓમાં તક ઝડપી લે છે. સામાન્ય અમારી એક નાની મીટિંગ હોય તો પણ એ મટીરીયલ સાથે જ લઈ આવે. એટલે એમનો એનો પ્રચાર પ્રસાર સરસ રીતે થાય.
3: એટલે ટૂંકમાં એ જે કામ કરે છે એમાં એમને આનંદ પણ આવે છે,
2: તો એ કઈ સારી રીતે એમાં એ કરી શકે એમની એમને ખુબ સરસ સમજ પણ છે. અને આટલી બધી તમે પ્રવૃત્તિઓ કરો છો તો જયારે તમે કામકાજ ન હોય અથવા થોડો સમય મળે તો એવી કોઈ પ્રવૃત્તિ ખરી કે તમારા શોખ કયા, કે કોઈ ઘણાને ગીત ગાવું ગમતું હોય કે બીજું કોઈ ભરત ગૂંથણનો શોખ હોય, તો એવી કઈ કાર્ય કરો છો આપ?
1: ફ્રી ટાઈમમાં તો ઘરકામ હોય ને, જયારે ગરાગ ને એવું ન હોય ત્યારે બપોર વચ્ચે દળવાનું હોય બહેનોને, એ બધું કામ કરવાનું હોય ને, જે સામાન દુકાનમાં થઈ રહ્યો હોય પડ્યો હોય મૂકવાનો હોય,
3: એટલે ટૂંકમાં બહુ ઘરનું જ ફ્રી સમય હોય એવું થતું નથી. મને લાગે છે કે જયશ્રીબેન ની આટલી એક પ્રેરણાત્મક સફર રહી છે તો ઘણા મિત્રોને ઈચ્છા હશે કે એમની સાથે વાત કરે અથવા આવું કોઈ વ્યવસાય શરૂ કરવો હોય તો કંઈક માર્ગદર્શન પણ મેળવી શકે.
2: તો જયશ્રીબેન કાકડિયાનો નંબર આપણે શ્રોતાઓને આપીએ, તેમનો નંબર છે 98 98 4 98 4 12 424 12 424,
3: એટલે કે 9898412424.
2: તો જયશ્રીબેન આપનો ખૂબ જ સરસ મજાની અમને વાતો કરી અને આપનો સમય આપીને આપ આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને રીટાબેન, આપ પણ આવી પ્રેરણાદાયી યાત્રા કરનાર બહેનોને આપ અહીંયા સરસ શ્રોતાઓ સુધી લઈ આવી અને એમની યાત્રાનો સૌને ખ્યાલ આપો છો એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર.

0: તો આટલી સરસ વાતો આપણે સાંભળી અટલબેન. તો હવે આપણે જયશ્રીબેન પણ છે અને રીટાબેન પણ છે અને સર્વે શ્રોતા મિત્રો, આપણે સૌ મળીને એક સરસ મજાનું ગુજરાતી ગીત સાંભળીએ.
1: ચોક્કસ.

0: વાર તલબેન ખરેખર સરસ મજાનું ગીત સાંભળવાની આપણને તો મજા આવી અને આશા છે કે શ્રોતાઓને પણ આ ગીતનું સાંભળવાની મજા આવી હશે. હવે ઘડિયાળ કહીએ છીએ કે કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ રહ્યો છે, તો આપણે શ્રોતાઓની વિદાય લઈએ તે પહેલા કહીએ કે આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અંગેના પ્રતિભાવો આપ ચોક્કસ પાઠવશો. કાર્યક્રમ વિશે આપના પ્રતિભાવો આપ પત્રો અને ઈમેલ દ્વારા આપી શકો છો. પત્ર લખવાનું સરનામું નોંધી લેશો. કેન્દ્ર નિયામક શ્રી સહિયર કાર્યક્રમ વિભાગ, સીતારામ પંડિત માર્ગ, આકાશવાણી, રાજકોટ 360001. અમારું ઈમેલ આઈડી છે rajkotsahiyar@gmail.com. rajkotsahiyar@gmail.com. તો આ સરનામે આપના પ્રતિભાવો ચોક્કસ પાઠવશો.
1: તો આ સાથે જ સહિયર કાર્યક્રમ પૂરો કરવાની આપની દોસ્ત અટલ શર્મા
0: અને કૃપા જીવરાજાનીને આપશો અનુમતિ.
1: નમસ્કાર.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, બરાબર 1 વાગ્યે આકાશવાણીના દિલ્હી કેન્દ્રથી હિન્દીમાં તથા 1:05 અંગ્રેજીમાં સમાચાર સાંભળીશું.

0: স্বতন্ত্র প্রফুল্ল দেবেন শর্মা অবিনাশ ব্যাস নিয়ে গীত রচনা সাথে আজ নো সুগম সঙ্গীত নো কার্যক্রম সমাপ্ত থ কার্যক্রম নো প্রসারণ আকাশবাণী ને અમદાવાદ વડોદરા રાજકોટ તથા ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું હવે સાંભળીએ રાષ્ટ્રીય સમાચાર
1: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વેનેઝુએલામાં વિનાશક ભૂકંપના કારણે 32ના મોત, કટોકટી જાહેર. જાનહાનિ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું. કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે જણાવ્યું કે ઉર્જા પ્રણાલીઓના નિર્માણ માટે બ્રિક્સ સહયોગને મજબૂત બનાવવા માટે ભારતના પ્રયાસ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે વિશ્વ શસ્ત્રીકરણ, પડકારો અને સોશિયલ મીડિયા યુગ સંલગ્ન રાજકારણ તરફ જઈ રહ્યું છે. વારાણસીમાં લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પ્રથમ ઇઝી કનેક્ટ ફ્લાઇટ સેવાનો પ્રારંભ. અને દક્ષિણ આફ્રિકાએ સાઉથ કોરિયા પર વિજય મેળવીને પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપના નોકઆઉટમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. વેનેઝુએલાના કારાકાસ અને આસપાસના વિસ્તારોમાં આજે આવેલા 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપના કારણે 32 લોકોના મૃત્યુ અને 700થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ભૂકંપના કારણે અનેક ઇમારતો ધરાશાયી થઈ હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સે દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. રાષ્ટ્રને સંબોધન કરતા તેમણે આગામી સૂચના સુધી શાળાઓ અને બિન આવશ્યક પ્રવૃત્તિઓ સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. તેમણે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં જાહેર અને ખાનગી આરોગ્ય નેટવર્કને પણ સક્રિય કર્યું છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોના પરિજનો અને ઇજાગ્રસ્તો માટે દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ભૂકંપથી થયેલા વિનાશ પર શોક વ્યક્ત કરતા વેનેઝુએલાની સરકાર અને લોકો, ખાસ કરીને પ્રિયજનો ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ઇજાગ્રસ્તોને ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી અને શક્ય તમામ સહાયની ખાતરી આપી છે. કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે જણાવ્યું કે ભારત ઉર્જા પ્રણાલીઓના નિર્માણ માટે બ્રિક્સ સહયોગને મજબૂત બનાવવા માંગે છે. ગુરુગ્રામમાં બ્રિક્સ ઉર્જામંત્રીઓની 11મી બેઠકનું ઉદઘાટન કરતા તેમણે કહ્યું કે વિકાસલક્ષી આકાંક્ષાઓ અને ટકાઉ વિકાસલક્ષીને પ્રાપ્ત કરવા માટે સસ્તી, વિશ્વસનીય અને ટકાઉ ઉર્જા અનિવાર્ય છે. સમગ્ર ઉર્જા મૂલ્ય શૃંખલામાં ભારતના રોકાણ અંગે વાત કરતા તેમણે કહ્યું કે ભારત વિશ્વની સૌથી મોટી ડિજિટલી સક્ષમ વીજળી પ્રણાલીઓમાંની એકનો પાયો નાખી રહ્યું છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે વિશ્વ શસ્ત્રીકરણ, પડકારો અને સોશિયલ મીડિયા યુગ સંલગ્ન રાજકારણ તરફ જઈ રહ્યું છે. દક્ષિણ કોરિયામાં જેજુ ફોરમ પીસ એન્ડ પ્રોસ્પેરિટીને સંબોધતા ડોક્ટર જયશંકરે કહ્યું કે ભિન્નતાઓ પર ભાર મૂકવાની વૃત્તિ વધી છે અને તેને અનુરૂપ ક્ષમતાઓ પણ ઉપયોગમાં લેવાય છે. તેમણે જણાવ્યું કે ટેકનોલોજીની પ્રગતિ આવા પ્રયાસોને પ્રોત્સાહિત કરે છે. કોવિડ-19, આતંકવાદી કૃત્યો અથવા આબોહવા પરિવર્તનની ઘટનાઓની અસર જેવા વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સહિયારા પ્રયાસની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે પ્રભાવશાળી રાષ્ટ્રો વચ્ચે નવી સમજણ અને ગાઢ સંબંધો બનાવવાથી વૈશ્વિક વ્યવસ્થાને સ્થિર કરવામાં મદદ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોની રક્ષણમાં અડગ રહેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે કટોકટી બંધારણ પર સીધો હુમલો હતો, જેમાં નાગરિકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર નિયંત્રણો અને રાજકીય નેતાઓ, પત્રકારો અને સામાજિક કાર્યકરોની ધરપકડ કરાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે બંધારણ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ, અધિકારો અને ફરજોને મૂર્તિમંત કરે છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને 1975માં જાહેર કરાયેલી કટોકટી અંગે કહ્યું કે કટોકટી એ સમયની યાદ અપાવે છે જ્યારે બંધારણીય મૂલ્યોની ગંભીર કસોટી કરવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહે કટોકટી સામે લડનારા લોકશાહીના લડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે 25 જૂન 1975 એ ભારતીય લોકશાહીમાં એક કાળું પ્રકરણ હતું, જ્યારે તત્કાલીન સરકારે બંધારણ, પ્રેસ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને નબળી પાડવાનો પ્રયાસ કર્યો હતો. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ આજથી લંડન અને યુકેની 3 દિવસની સત્તાવાર મુલાકાતે જશે. મુલાકાત દરમિયાન તેઓ આગામી મહિનાની 15મી તારીખથી અમલમાં આવનારા ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર અને સાથે ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શનના અમલીકરણ માટેની તૈયારીઓની સમીક્ષા કરશે. આ મુલાકાત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોને નવી ગતિ આપશે તેવી શક્યતા છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત દંડની કાર્યવાહીની કોર્ટ નિરીક્ષણ હેઠળ તપાસની માંગ કરતી પીઆઈએલ પર તાત્કાલિક સુનાવણી કરવાનો આજે સુપ્રીમ કોર્ટે ઇન્કાર કર્યો હતો. જોકે કોર્ટે અરજદારને ખાતરી આપી હતી કે આ મામલો યોગ્ય સમયે સૂચિબદ્ધ કરવામાં આવશે. અરજદાર એડવોકેટ નરેન્દ્રકુમાર ગોસ્વામીએ વ્યક્તિગત રીતે હાજર રહીને ન્યાયાધીશ બી વી નાગરત્ને અને જયમાલ્યા બાગચીની બેન્ચ સમક્ષ રજૂઆત કરી હતી કે તેમની વિનંતી મહત્વપૂર્ણ પુરાવાઓની જાળવણી સુનિશ્ચિત કરવા

आर्थिक सूचीबद्ध કરવામાં આવે. નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ આજે ઉત્તર પ્રદેશના વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પ્રથમ ઇઝી કનેક્ટ ફ્લાઇટ સેવાનો પ્રારંભ કરાવ્યો. હબ એન્ડ સ્પોક મોડેલ હેઠળ શરૂ કરાયેલી આ ફ્લાઇટ વારાણસીને દિલ્હી દ્વારા વિશ્વભરના વિવિધ દેશો સાથે જોડશે. તેમણે જાહેરાત કરી હતી કે આગામી 6 અઠવાડિયાને આ હબ એન્ડ સ્પોક મોડેલ સાથે 6 વધુ એરપોર્ટ જોડવામાં આવશે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે નવી સિસ્ટમ મુસાફરોને તેમના વતનથી આંતરરાષ્ટ્રીય મુસાફરી સરળતાથી શરૂ કરવા સક્ષમ બનાવશે. તેમણે જણાવ્યું કે છેલ્લા 12 વર્ષમાં દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈએ એક મોટા ડિજિટલ એરેસ્ટ ઓપરેન્ડના સંબંધમાં ચેન્નાઈ અને કોલકાતાથી 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે અને પંજાબ, ગુજરાત, દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત 16 રાજ્યોમાંથી 80થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. એજન્સીએ જણાવ્યું હતું કે દેશભરમાં ડિજિટલ ધરપકડ કોમ્પ્લેન્ટના 200થી વધુ કેસોમાં કથિત રીતે સંડોવાયેલા નેટવર્કની તપાસના ભાગરૂપે ઓપરેશન ચક્ર 6 હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા.

મહોત્સવનો છેલ્લો દિવસ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સાણંદની મોડલ સ્કૂલ ખાતે ઉપસ્થિત રહ્યા. તેમણે વાલીઓને નિયમિત શાળાની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો.

છે. કુલ 16 બેઠક પર પ્રતિનિધિઓની ચૂંટણી યોજાશે. 29 ઓગસ્ટ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 30 ઓગસ્ટે થશે, જ્યારે 2 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે અને 10 સપ્ટેમ્બરે મતગણતરી થશે. ભાવનગરમાં એસટી વિભાગ દ્વારા રોડ પર ગેરકાયદેસર અને બિનઅધિકૃત રીતે મુસાફરોની હેરફેર કરતા વાહનો સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ અને આઈટીઓ તંત્રને સાથે રાખીને ચલાવવામાં આવેલી આ સંયુક્ત ઝુંબેશનો મુખ્ય હેતુ થ્રી વ્હીલર, ટેમ્પો, મેજીક રીક્ષા અને મિની બસો જેવા ગેરકાયદેસર વાહનો દ્વારા થતા બિનઅધિકૃત મુસાફર હેરફેરને અટકાવવાનો હતો.

યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abdને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો બનાસકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર, લેખક સૌજી ચૌધરી. બૃહદ બનાસકાંઠા વિસ્તાર ખેતી અને પશુપાલન આધારિત પ્રદેશ તરીકે ઓળખાય છે. અહીં મોટાભાગના લોકો ખેતી તથા પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ચોમાસાની સિઝનનો પ્રારંભ થતાં ખેડૂતો દ્વારા ખેતી કાર્યોને વેગ આપવામાં આવ્યો છે. હાલ આદ્રા નક્ષત્રના શુભ સમયગાળામાં ખેડૂતો મગફળી, કપાસ, બાજરી, જુવાર અને તલ જેવા પાકનું વાવેતર કરી રહ્યા છે.

0: કે શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ મધ્યાહન ભોજન શેડનું લોકાર્પણ પણ કર્યું હતું. હાલ થરાદ જિલ્લામાં થરાદના આઇકોનિક રોડ પર 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને થઈ હતી. યોગ ફોર હેલ્ધી એજિંગ થીમ હેઠળ આયોજિત કાર્યક્રમમાં હજારો નાગરિકોએ સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ હતી. કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વાવ થરાદ વિસ્તારમાં 12 વર્ષ વિશ્વાસ વિકાસ અને જનકલ્યાણના અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે થરાદના લુણાવા ગામેથી પ્રગતિ પથ યાત્રાને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સિંચાઈ અને પાણીની સુવિધા માટે કરવામાં આવેલી કરોડોની જોગવાઈના કારણે આજે ખેડૂતો સમૃદ્ધ બન્યા છે. બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત અંબાજી ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના પ્રભારી મંત્રી કમલેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં તેમણે સરકારની આયુષ્યમાન ઉજવાયા, કિસાન સન્માન નિધિ અને જ્યોતિગ્રામ જેવી કલ્યાણકારી યોજનાઓની સફળતા અંગે વાત કરી હતી. થરાદ ખાતે રાજ્યના ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તેમણે ખેડૂતોને રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ બંધ કરી ખેતી ખર્ચ ઘટાડવા માટે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ અપનાવવા અપીલ કરી હતી. દાંતેવાડા સ્થિત સરદાર કૃષિનગર યુનિવર્સિટી ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બનાસ બેંકની 67મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. અધ્યક્ષે બનાસ બેંકના સફળ સંચાલન, એનપીએના નોંધપાત્ર ઘટાડો અને 7,000 કરોડ રૂપિયાના ટર્નઓવર માટે ચેરમેન અને નિયામક મંડળને અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લાની જવાબદારી સમાનથી બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક લિમિટેડ બનાસ બેંક સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે ખેડૂતો અને પશુપાલકોના આર્થિક ઉત્થાનમાં પાયાની ભૂમિકા ભજવી રહી છે. બેંકના ચેરમેન દયાભાઈ પલિયાતરે જણાવ્યું કે હાલમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 180થી વધુ એટીએમ અને 750થી વધુ માઇક્રો એટીએમ કાર્યરત કરાયા છે, જેનાથી છેવાડાના વિસ્તારો સુધી બેન્કિંગ સુવિધા સફળ બની છે. દાંતેવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ખાસ અપીલને અનુસંધાને હવેથી દર સોમવારે તમામ સ્ટાફ, અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે નો વ્હીકલ ડે એટલે કે વાહન મુક્ત દિવસ ઉજવવાનું નક્કી કરાયું છે. આ દિવસે યુનિવર્સિટી પરિવારના તમામ સભ્યો કોઈપણ પ્રકારના ખાનગી વાહનનો ઉપયોગ કર્યા વિના કચેરી તેમજ કોલેજ આવશે. બનાસકાંઠા જિલ્લાનું સમાચાર પત્ર લેખક સૌજી ચૌધરી, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં સાંભળીશું ગુજરાતી ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અમ કહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. इस महीने 28 जून सुबह 11 बजे मन की बात आकाशवाणी, दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर माननीय प्रधानमंत्री के प्रसारण के तुरंत बाद मन की बात का प्रादेशिक भाषाओं में अनुवाद आप सुन सकते हैं आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक चैनलों पर. मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण आप सुन सकते हैं 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक चैनलों पर. तो याद रखिए, रविवार 28 जून सुबह 11 बजे मन की बात. आकाशवाणी अहमदाबाद वडोदरा केंद्र छे. श्रोता मित्रों, रजू करिए छे गैर फिल्मी गुजराती गीतों कार्यक्रम. आज है 25 जून वर्ष 1976

અનર્ઘચ્છરાના કંઠે પ્રિયંકાંત મણિયારની ગીતરચના હમણાં જ આપણે સાંભળી. શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળી આરતી મુનશીના કંઠે તુષાર શુક્લની ગીતરચના.

0: a century and could be felt throughout the region. Buildings were evacuated in places as far away as Brazil's Amazon, about 1,700 kilometers from Venezuela's capital, Caracas. Ms. Rodriguez has declared a state of emergency in the country. Prime Minister Modi welcomed Amazon's record investment of $48 billion in India. Mr. Modi met the CEO of Amazon, Andy Jassy, in New Delhi. In a social media post, the Prime Minister said the investment will create new opportunities for the youth. He added, it shows the growing interest across the world to invest in India. Benchmark domestic equity indices entered the final session of the week with marginal gains of 0.14%. The Sensex rose 109 points to close at 77,100. The Nifty also added 34 points to settle at 24,056. In football, South Africa advanced to the knockout phase of the FIFA World Cup for the first time with a 1-0 victory over South Korea in Monterrey today. Thapelo Maseko hit the only goal for South Africa in Group A match. Earlier, Mexico defeated Czech Republic 3-0 to win all three of its World Cup group stage matches for the first time in Mexico City this morning. And that is the end of this news bulletin.
1: વેનેઝુએલામાં વિનાશક ભૂકંપને કારણે 32ના મોત, કટોકટી જાહેર. જાનહાનિ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું. કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહરલાલે જણાવ્યું કે ઉર્જા પ્રણાલીઓના નિર્માણ માટે બ્રિક્સ સહયોગને મજબૂત બનાવવા માટે ભારતના પ્રયાસ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે વિશ્વ શસ્ત્રીકરણ, પડકારો અને સોશિયલ મીડિયા યુગ સંલગ્ન રાજકારણ તરફ જઈ રહ્યું છે. દક્ષિણ આફ્રિકાએ સાઉથ કોરિયા પર વિજય મેળવીને પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપના નોકઆઉટમાં પ્રવેશ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. શિક્ષણ વિભાગની પ્રારંભિક ચેતવણી પ્રણાલી ઈડબ્લ્યુએસ દ્વારા ગત વર્ષે 1,67,446 બાળકોને શાળા છોડતા અટકાવવામાં આવ્યા. પત્રકારોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જિલ્લા માહિતી કચેરી કચ્છ અને આર્ટ ઓફ લિવિંગના સંયુક્ત ઉપક્રમે ભુજ ખાતે 3 દિવસીય યોગ શિબિરનું આયોજન કરાયું. કચ્છમાં પ્રવેશોત્સવના બીજા દિવસે વિવિધ 610 શાળામાં કાર્યક્રમ યોજાયા. ભુજ શહેરની ઇન્દિરાભાઈ કન્યા વિદ્યાલય ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2026 કાર્યક્રમ અંતર્ગત પ્રગતિના પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી માધુરીબેન પટેલ દ્વારા બાળાઓને શાળામાં પ્રવેશ અપાયો હતો. અંજારના ચંદિયા, સિમુગ્રા અને વીરા ગામે શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ ચાંગાએ બાળવાટિકા ધોરણ 1, ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને સ્નેહ સાથે શાળામાં પ્રવેશ અપાવ્યો. અદાણી પબ્લિક સ્કૂલ મુંદ્રાએ વિદ્યાર્થીઓના જ્ઞાન અને અનુભવની તક એક અનોખા 6 દિવસીય વિજ્ઞાન કેમ્પનું આયોજન કર્યું. મોહરમ પૂર્વે ભચાઉમાં પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ, ડીવાયએસપીની હાજરીમાં વાહન ચાલકો અને શંકાસ્પદ ઇસમોની તપાસ. હવે પછીના મુખ્ય સમાચાર 7:05 અપાશે.

0: રંગ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોહર પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે લોક સંગીતનો કાર્યક્રમ.
1: જૂન નેશનલ ઇનફર્ટિલિટી જાગૃતતા કા મહિના હૈ. ઇસી અવસર પર આઈએ સુનતે હૈ શહેર કે પ્રસિદ્ધ ઇનફર્ટિલિટી વિશેષજ્ઞ કી રાય.
2: નમસ્કાર, મેં ડોક્ટર દિવ્યા ગર્ભગાયની હોસ્પિટલ ઉલ્લતનગર ગુજરાત સે બોલ રહી હું. હર દંપતિ કા સપના એક ખુશહાલ પરિવાર બસાને કા હોતા હૈ, લેકિન ઇનફર્ટિલિટી યાની બાળપણ કઈ દંપતિ કા યહ સપના સાકાર હોને નહીં દેતા. ઇનફર્ટિલિટી કા અર્થ હૈ એક વર્ષ તક નિયમિત પ્રયાસો કે બાવજૂદ ગર્ભ ધારણ ન હોના. યહ હર છ મહિને સે એક દંપતિ કો પ્રભાવિત કરતા હૈ. યાદ રખે, ઇન્ફર્ટિલિટી કા કારણ કેવળ મહિલા નહીં બલ્કિ પુરુષ ભી હો સકતે હૈ. જીવન શૈલી મેં બદલાવ સે લેકર મોડર્ન પ્રભાવી ઉપચાર જૈસે અભ્યાસ તક ઉપલબ્ધ હૈ. અબ સમય હૈ કે હમ ઇસ વિષય પર બિના સંકોચ ખોલકર વાત કરે ઓર ડોક્ટર સે ઉચિત માર્ગદર્શન લે. થેન્ક યુ.
1: ગુફિટ બાયોસાયન્સિસ કે જનોવા વિભાગ દ્વારા જનહિત મે જારી. જૂન નેશનલ ઇનફર્ટિલિટી જાગૃતતા કા મહિના હૈ. ઇસી અવસર પર આઈએ સુનતે હૈ શહેર કે પ્રસિદ્ધ ઇનફર્ટિલિટી વિશેષજ્ઞ કી રાય.
3: નમસ્કાર, મેં હું ડોક્ટર વિશાલ પ્રજાપતિ, મેં ભી વુમન કેર હોસ્પિટલ મતલબ. હર દંપતિ કા સપના એક ખુશહાલ પરિવાર બસાને કા હોતા હૈ, લેકિન ઇનફર્ટિલિટી યાની કે બાળપણ કઈ દંપતિ કા યે સપના સાકાર હોને નહીં દેતા. ઇનફર્ટિલિટી કા અર્થ હૈ કે એક વર્ષ તક નિયમિત પ્રયાસો કે બાવજૂદ ભી ગર્ભ ધારણ ન હોના. यह हर छह में से एक दंपति को प्रभावित करता है. याद रखे, इनफर्टिलिटी का कारण केवल महिला नहीं बल्कि पुरुष भी होते हैं. जीवन शैली में बदलाव से लेकर मॉडर्न प्रभावी उपचार जैसे IVF अब उपलब्ध है. अब समय है कि इस विषय पर हम बिना संकोच खुलकर बात करें और डॉक्टरों से उचित मार्गदर्शन लें.
1: गुफिट बायोसाइंसेस के जनोवा विभाग द्वारा जनहित में जारी. जून नेशनल इनफर्टिलिटी जागरूकता का महीना है. इसी अवसर पर आइए सुनते हैं शहर के प्रसिद्ध इनफर्टिलिटी विशेषज्ञ की राय.
2: नमस्कार, मैं डॉक्टर दिव्या गर्भगायनी हॉस्पिटल उल्लतनगर गुजरात से बोल रही हूँ. हर दंपति का सपना एक खुशहाल परिवार बसाने का होता है, लेकिन इनफर्टिलिटी यानी बाल्यकाल कई दंपति का यह सपना साकार होने नहीं देता. इनफर्टिलिटी का अर्थ है एक वर्ष तक नियमित प्रयासों के बावजूद गर्भ धारण न होना. यह हर छह में से एक दंपति को प्रभावित करता है. याद रखे, इनफर्टिलिटी का कारण केवल महिला नहीं बल्कि पुरुष भी हो सकते हैं. जीवन शैली में बदलाव से लेकर मॉडर्न प्रभावी उपचार जैसे IVF तक उपलब्ध है. अब समय है कि हम इस विषय पर बिना संकोच खोलकर बात करें और डॉक्टर से उचित मार्गदर्शन लें. थैंक यू.
1: गुफिट बायोसाइंसेस के जनोवा विभाग द्वारा जनहित में जारी.
0: प्राचीन भजन संग्रह महेंद्र ओझा ना स्वर्मा.

લોક સંગીત નો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. હમણાં આપ સાંભળી રહ્યા હતા ભલાભાઈ ભરવાડના સ્વરમાં લોકગીતો, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 6:15 સાંભળીશું સિંધીમાં સમાચાર.

આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે. નમસ્કાર. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના તૃતીય દિવસે શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છંગાએ નખત્રાણા તાલુકાની વિથોળ, મથલ અને નખત્રાણાની વિવિધ શાળાઓમાં દીપ પ્રગટાવીને મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ અંતર્ગત તેમણે બાલવાટિકા, આંગણવાડી, પ્રાથમિક અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. આ સાથે તેમણે વિથોળ કુમાર પ્રાથમિક શાળા અને મથલ પ્રાથમિક કન્યા શાળાના નવનિર્મિત ભવનોનું લોકાર્પણ કરી સુવિધાઓની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે સંબોધન કરતા રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલા આ મહોત્સવથી દીકરીઓના શિક્ષણમાં અભૂતપૂર્વ સુધારો આવ્યો છે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટે છે. આજે શાળાઓ સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ અને લાયબ્રેરી જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ બની છે. કાર્યક્રમમાં ઉપસ્થિત અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ વાલીઓને સરકારી યોજનાઓનો લાભ લઈ દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રીએ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું, શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે બેઠક યોજી હતી અને શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.

साथियों उपस्थित रहा हता। રેલવે દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કચ્છના રેલવે સ્ટેશનોની આધુનિક બનાવવાની કામગીરી તેજ કરાઈ છે। સાંખ્યાળીનું કામ પૂર્ણ થયા બાદ ભુજ અને ભચાઉ સ્ટેશનનું નવીનીકરણ પ્રગતિમાં છે। હવે કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામના હૈયાત રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ માટે રેલવે બોર્ડમાં અંદાજે રૂપિયા 78 કરોડની દરખાસ્ત મોકલવામાં આવી છે। અગાઉ સમય બચાવવા માટે કરોડોના ખર્ચે ગોપાલપુરી ફ્લેક્સ સ્ટેશનનું નિર્માણ કરાયું હતું, જેના કારણે જૂના સ્ટેશનના નવીનીકરણ અંગે અસમંજસ હતી। જોકે હવે હયાત સ્ટેશનનું પુનઃનિર્માણ માટેની નવી ડિઝાઇન તૈયાર કરવાની ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે। ભવિષ્યમાં ગાંધીધામના બે આધુનિક રેલવે સ્ટેશનોની ભેટ મળશે। કેન્દ્રીય શુષ્ક વિસ્તાર અનુસંધાન સંસ્થાન કાજરી કુકમા દ્વારા ખેત બચાવો અભિયાન હેઠળ નખત્રાણા તાલુકાના સાયરા અને દેવપર ગામે કિસાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત 58 ખેડૂતોને જૈવિક ખેતી તરફ વળવા આહવાન કરવામાં આવ્યું હતું। કાજરીના વૈજ્ઞાનિકોએ ખેડૂતોને સેન્દ્રીય ખાતર, વર્મી કમ્પોસ્ટ અને પર્યાવરણ અનુકૂળ ખેતી પદ્ધતિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી। તેમજ રાસાયણિક ખાતરો અને કીટનાશકોથી થતા નુકસાન અંગે ચેતવીને તેના પર્યાવરણલક્ષી વિકલ્પો અપનાવવા સલાહ આપી હતી। કચ્છના મોટા રણમાં આકાર લઈ રહેલા વિશ્વના સૌથી મોટા ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક ખાતે નવા પિનકોડ 370246 સાથે નવી સત્તાવાર પોસ્ટ ઓફિસનું ઉદઘાટન કરવામાં આવ્યું છે। ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા આ નવી વ્યવસ્થા કાર્યરત કરાઈ છે। આ પ્રસંગે કચ્છ ડિવિઝનના ડાક્ટર અધિક્ષક ગુંપા સ્વામી બોરાડી અને અદાણી ગ્રીન એનર્જીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ નવી પોસ્ટ ઓફિસથી અહીં કામ કરતા હજારો શ્રમિકોને સુવિધા મળશે, તેમજ ભારે મશીનરી, ઈ કોમર્સ પાર્સલ અને મહત્વપૂર્ણ દસ્તાવેજોની ડિલિવરી ઝડપી બનશે। ભુજ તાલુકાના હબાઈ ગામે આવેલા ઐતિહાસિક મા રાજેશ્વરી માતાજીના મંદિરે ભીમ અગિયારસ એટલે કે નિર્જરા એકાદશીના પાવન અવસરે આજે વર્ષો જૂની અનોખી પરંપરા ધામધૂમથી ઉજવવામાં આવી હતી। આશરે 753 વર્ષથી અવિરત ચાલી આવતી આ પરંપરાગત કુંડ સફાઈ તેમજ વિશેષ પૂજન વિધિનું ભવ્ય આયોજન આજે સંપન્ન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। બપોરના સમયે મંદિરમાં મહાપ્રસાદનું આયોજન થયું હતું।

છે, જે અંતર્ગત ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. માત્ર દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં વરસાદની શક્યતા નહીવત છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં 15-20 નોટની ગતિએ તેજ પવન ફૂંકાશે, જે 25 નોટ સુધી પહોંચી શકે છે. હાલ મધ્ય પાકિસ્તાન અને મધ્યપ્રદેશ પર 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી ટફ લાઇન ઉત્તર ગુજરાત થઈને પસાર થાય છે. ચોમાસાની ઉત્તરીય રેખા હાલ સુરત પર સ્થિર છે, જે આગામી 3-4 દિવસમાં ગુજરાતના અન્ય ભાગોમાં આગળ વધશે. મુંબઈ અને કચ્છ વચ્ચે રેલવે સુવિધાઓ સુદૃઢ બનાવવા કાર્યરત કચ્છ પેસેન્જર્સ એસોસિએશન દ્વારા 31 જૂને બીજા લોક દરબારનું આયોજન કરાયું હતું. મુંબઈ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રેલવે અધિકારીઓ, ધારાસભ્યો અને 600થી વધુ પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મુસાફરોની સુવિધા માટે ભુજ માટે વંદે ભારત ટ્રેન શરૂ કરવા, મુલુંડથી નવી ટ્રેન દોડાવવા, એસી વીકલી ટ્રેનનો સમય વહેલો કરવા અને વિરારમાં સ્ટોપ આપવા જેવા મહત્વના સૂચનો કરાયા હતા. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ત્રણ દિવસીય શાળા પ્રવેશોત્સવમાં 28 લાખથી વધુ બાળકોને પ્રવેશ અપાયો. આણંદના ધોરણ પાસે મહેનતી પર 1700 કરોડ રૂપિયાના ખર્ચે 2 ઇંચ કમ બ્રિજ બનશે. ડિજિટલ ધરપકડ મામલે ગુજરાત સહિત 16 રાજ્યમાં સીબીઆઈના ગરડા. ગુજરાત પોલીસે 5 વર્ષમાં 13,600 કરોડ રૂપિયાનું મદદ પ્રાપ્ત પકડ્યો. આગામી 3 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ ન રહે અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. રાજ્યમાં 3 દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યાકાળી મહોત્સવનું આજે સમાપન થયું. આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર રાજ્યમાં 38,400 શાળાઓમાં 28 લાખથી વધુ બાળકોને પ્રવેશ અપાયો. મહોત્સવના ત્રીજા અને અંતિમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ જિલ્લાના સાણંદના ટીપર અને મોડલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે 2 બાળકા પહેલા શરૂ થયેલો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આજે જનજનનો ઉત્સવ બન્યો. તેમણે ઉમેર્યું, અભ્યાસ છોડી દેતા વિદ્યાર્થીઓને ફરીથી શાળા બનાવવા માટે સરકાર કટિબદ્ધ છે. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના વડોદરાની શાળામાં યોજાયેલા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહ્યા. સુરતના ખટોદરાની મદદ આપી શાળામાં તેમણે કહ્યું કે સુરત દેશનું પહેલું શહેર છે જ્યાં 6 અલગ અલગ ભાષામાં શિક્ષણ આપતી સરકારી શાળાઓ કાર્યરત છે.
1: સુરત એક માત્ર એવું શહેર છે જ્યાં સરકાર દ્વારા 6 માધ્યમોમાં શાળા ચાલુ કરવામાં આવી છે. અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉડિયા, ઉર્દુ આ બધી જ ભાષામાં જે કોઈ રાજ્યમાંથી પરિવારો પોતાના બાળકો જોડે આ શહેરમાં વસ્યા છે એ સૌ પરિવાર એ અમારા પરિવાર છે અને એમને જે ભાષા ફાવતી હોય એ ભાષામાં બનતર આપવાનું કામ એ આપણે ગુજરાત સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.
0: રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે આજે વિવિધ જિલ્લાઓના મંત્રીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓએ ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવ્યો. શિક્ષણમંત્રી પ્રદીપસિંહ વાઘેલ, જય સોમનાથ અને મંત્રી ત્રિગમ છાંભાએ કચ્છ જિલ્લાની શાળાઓમાં બાળકોનું નામાંકન કરાવ્યું. મહેસાણા જિલ્લાના સતલાસણા, ડભરા અને નહેર ખાતે શિક્ષણ રાજ્યમંત્રી રીરાબા જાડેજાએ પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપી.
2: લગભગ 924 જેટલા વિવિધ કક્ષાના બાળકોને આજે પ્રવેશ અપાવવામાં આવ્યો છે. 2003માં જયારે શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો ત્યારથી લઈને અત્યાર સુધી કન્યા કેળવણીની વાત હોય, ડ્રોપઆઉટ રેશિયોને ઘટાડવાની વાત હોય, સરકારની વિવિધ યોજનાઓના માધ્યમથી દીકરા દીકરીઓને શિક્ષિત કરવાની અને વિકસિત ભારતની પરિકલ્પનામાં જોડવાની વાત હોય, ત્યારે મૂલ્ય આધારિત, સંસ્કાર આધારિત અને ગ્રુપ બેઝ લર્નિંગના બદલે સ્કિલ બેઝ લર્નિંગની વાત હોય, ન્યુ એજ્યુકેશન પોલિસીના ઇમ્પ્લિમેન્ટેશનની વાત હોય તો તમામ પરિપ્રેક્ષ્યમાં શિક્ષણ વિભાગ પારદર્શિતા સાથે આગળ વધી રહ્યું હોય.
0: જામનગરમાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રભુ પાનસરિયાએ અને તાપી જિલ્લામાં રાજ્યકક્ષાના નાણામંત્રી ડોક્ટર કમલેશ પટેલે પ્રવેશોત્સવ ઉજવ્યો. મોરબીમાં રાજ્યમંત્રી કાંતિ અમૃતિયા, સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા પ્રવેશોત્સવમાં સહભાગી થયા. બોટાદ જિલ્લામાં પ્રવેશોત્સવ દરમિયાન 5 નવી આંગણવાડીનું લોકાર્પણ થયું, ત્યારે પંચમહાલ જિલ્લાની ગોધરા સબ જેલના બાળકોનો આંગણવાડીમાં પ્રવેશ કરાવ્યો. ભરૂચ જિલ્લાના હાસોલ ખાતે પ્રવેશોત્સવમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શિષ્પાલસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા. જયારે બનાસકાંઠાના ડીસા તાલુકામાં રાજ્યમંત્રી પ્રવીણભાઈ પ્રવેશોત્સવમાં સહભાગી બન્યા. કતારમાં થયેલા પ્લાન્ટ વિસ્ફોટમાં ગુજરાતના વધુ એક યુવકનું મોત થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના 31 વર્ષીય કિરીટ કંઢારિયાના મૃતદેહને વતન લાવવા માટે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી શરૂ છે. આજે અથવા આવતીકાલે મૃતદેહ ખંભાળિયા પહોંચે તેની શક્યતા હોવાનું અધિક કલેક્ટર મેહુલ દેસાઈએ જણાવ્યું.
3: હર્ષદપુર ગામના રહેવાસી કિરીટ જયંતિલાલ કંધારિયા, જે આજે અમાર દેશના ગોવા ખાતે ગેસ પ્લાન્ટના બસ દુર્ઘટનામાં અવસાન પામેલા હતા, અને પરિવારના સાથે સંપૂર્ણ અમારા ગ્રામીણની ટીમ છે અને તેઓને જોઈતી તમામ મદદ માટે તંત્ર સાથે છે અને સાંજે અથવા આવતીકાલ સુધીમાં બોડી અથડાઈ જવાના તેઓ દ્વારા નવી જાણકારી પ્રાપ્ત થઈ છે.
0: ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં ગઈકાલે સુરતમાં એક યુવકના મોતની પણ પુષ્ટિ થઈ હતી. આણંદ જિલ્લામાં મહી નદી ઉપર ધોરણ પાસે બદલપુર કારેલી બેરેજ કમ બ્રિજના નિર્માણ માટે રાજ્ય સરકારે 1,700 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આણંદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર રજત ચૌધરીએ જણાવ્યા પ્રમાણે આ પ્રોજેક્ટ અંતર્ગત મહી નદીના પટના વચ્ચે 2 કિલોમીટરની લંબાઈનું બ્રિજનું માળખું બનાવાશે, જેમાં નદીના વહેણને નિયંત્રિત કરવા અને ચોમાસા દરમિયાન વહી જતા મીઠા પાણીનો મહત્તમ સંગ્રહ કરી શકાય તે માટે અંદાજિત 70 ગણા દરવાજા મુકાશે, જ્યારે બાકીના વિસ્તારમાં સંરક્ષણ બંધ બનાવાશે. આ બેરેજનું નિર્માણ થવાથી અંદાજે 183 મિલિયન ઘન મીટર મીઠા પાણીનો સંગ્રહ કરી શકાશે. આ યોજના સાકાર થવાથી આણંદ જિલ્લાના 42 વડોદરા જિલ્લાના 30 અને ભરૂચ જિલ્લાના 8 સહિત અંદાજે 80 જેટલા ગામોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડી શકાશે. ડિજિટલ ધરપકડ મામલે કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈ આજે ગુજરાત સહિત 16 રાજ્યોમાં દરોડા પાડ્યા. સીબીઆઈએ ઓપરેશન ચક્ર 6 હેઠળ વિવિધ 80 વધુ સ્થળોએ પડેલા દરોડા દરમિયાન 2 શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે. ડિજિટલ ધરપકડ અને સાયબર છેતરપિંડીના 200 વધુ કેસોમાં સંડોવાયેલા સંગઠિત માળખાને તોડી પાડવા સીબીઆઈએ આ કાર્યવાહી કરી છે. પાટણ જિલ્લામાં 398 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીના આરોપીને જેલમાં મોકલાયો છે. રિમાન્ડ દરમિયાન પોલીસે પાટણના ટીબી 3 રસ્તા પાસે આવેલી તેની નવી સાઇટ પર પંચનામું કર્યું હતું. હરજના વતની અને હાલ પાટણમાં રહેતા હર્ષદ ઠક્કરને ઓપરેશન મીનહંટના બીજા તબક્કા અંતર્ગત ઝડપી પાડવામાં આવ્યો હતો. સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો. ગુજરાત પોલીસે 5 વર્ષમાં 13,600 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડ્યો છે. રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે આજે આપેલી માહિતી અનુસાર 5 વર્ષમાં 3,700 વધુ ગુનો નોંધી કુલ 5,346 આરોપીઓને જેલમાં ધકેલાયા છે. માદક પદાર્થના માળખાને ખુલ્લા પાડનારા પોલીસ અધિકારી કર્મચારીઓ તેમજ બાતમીદારોને આર્થિક પ્રોત્સાહન આપવા વિશેષ નીતિ અમલી બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.
4: આ ગુજરાતમાં પડકારો બહુ છે. દરિયાઈ કિનારા છે, પાકિસ્તાનથી અમુક બાજુથી ડ્રગ આવે છે, પણ આપણા એટીએસ અને જે પોલીસ છે કોસ્ટગાર્ડ સાથે મળીને ઘણા બધા મોટા મોટા સીઝર્સ કર્યા છે. ડ્રગના દૂષણને દૂર કરવા માટે અને નસ્ટ નાબૂદ કરવા માટે આપણા જે એજન્સી છે એની સાથે સાથે રિસેન્ટલી એક એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ પણ સરકારે ઉભું કર્યું છે.
0: આજે સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. 25 જૂન 1975 ભારતના બંધારણનો દુરુપયોગ કરાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે કટોકટી બંધારણની ભાવનાને કચડી નાખવાનો અને ભારતને સર્વમુખત્વે સાહિત તરફ ધકેલવાનો પ્રયાસ હતો. દરમિયાન જૂનાગઢ શહેર ભાજપે આજે નરસિંહ સરોવર ખાતે 3 દિવસીય પ્રદર્શન ખુલ્લું મૂક્યું, જેમાં 25 જૂનના અનુસંધાને ચિત્ર પ્રદર્શન અને કટોકટીના ઇતિહાસને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરાયો. દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સંમેલન ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહેશ અગ્રણી અધ્યક્ષતામાં વિશેષ પ્રદર્શન યોજાયું. આગામી 3 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે. આગામી 3-4 દિવસોમાં ચોમાસુ ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશના અન્ય ભાગોમાં આગળ વધવાની સંભાવના હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
5: અમદાવાદ જિલ્લાની 28 સાઈટ પર પૂર્વાનુમાન દિયા ગયા હૈ. અધિકતમ તાપમાન 39 ડિગ્રી સેન્ટીગ્રેડ કે આસપાસ રહેને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ. તો હલકા સે મધ્યમ વરસાદ કા સંભાવના હૈ. ઇસમે જો ડિસ્ટ્રિક્ટ મે જો અક્ષરાષ્ટ્ર કે દરભંગા, દ્વારકા, જામનગર ઓર પોરબંદર કે છોટે બાકી એરિયા મે હલકા સે મધ્યમ વરસાદ કા અનુમાન દિયા ગયા હૈ. અભી જો મનસૂન પાસ કર નોર્થ ઇન્ડિયા મે કા પહોંચને કા હૈ. વો આગે 3-4 દિન હો ગયે. ઉત્તર આપ સાગર, ગુજરાત, મધ્ય પ્રદેશ કે ઓર કુછ હિસ્સો મે આગે બઢને કા સંભાવના હૈ.
0: અમદાવાદમાં રમાઈ રહેલા એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે કોરિયા અને ચાઇનીઝ તાઇપેઈએ જીત નોંધાવી છે. કોરિયાએ ઓમાનને 3-2 હરાવી આ જીત સાથે કોરિયાએ પુલ બીમાં 6 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન ઝડપી રાખ્યું, જ્યારે બીજા મુકાબલામાં ચાઇનીઝ તાઇપેઈ અને ન્યુઝીલેન્ડને 3-0 હરાવ્યું. બીજી તરફ ભારતીય ટીમ આજે રાત્રે 9 વાગે ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમે અત્યાર સુધીની 4 મેચ જીતીને પુલ એ માં ટોચનું સ્થાન મેળવી રાખ્યું છે. મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના 9,171 સહિત કુલ 12,908 ઉદ્યોગકારોને 1,432.41 કરોડની સહાય અર્પણ કરી. વાયબ્રન્ટ ગુજરાતની આ 4થી પ્રાદેશિક પરિષદ સંદર્ભે ઉદ્યોગકારોના વિવિધ સંગઠનો અને પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નવી ઉદ્યોગ નીતિથી દેશ વિદેશના ઉદ્યોગોનું ગુજરાત તરફ આકર્ષણ વધ્યું છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ખાતે ચોમાસા ઋતુ દરમિયાન 57 વિસ્તારમાં વરસાદી પાણીના કારણે ઉભી થતી ફરિયાદોની કારણે 1 જૂન 2026થી વરસાદી કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે, જેનો ટેલિફોન નંબર 0792754501 છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 3 દિવસીય સારા પ્રવાસોત્સવમાં 28,00,000થી વધુ બાળકોને પ્રવેશ અપાયો. આણંદના ધોરણ પાસે નવી નદી પર 1,700 કરોડ રૂપિયાના ખર્ચે બેરેજ કામ બ્રિજ બનશે. ડિજિટલ ધરપકડ મામલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં સીબીઆઈના દરોડા. ગુજરાત પોલીસે 5 વર્ષમાં 1,600 કરોડ રૂપિયાની લાગત પર હાથ પકડી. આગામી 3 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડવાટલા બધી પ્રાદેશિક સમાચાર જોડાયા. હવે પછી આપ રાત્રે 7 વાગ્યાના 50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: इनसे मिलिए कार्यक्रम में आज हम आपको सुना रहे हैं मीडिया प्रोफेशनल और फिल्मकार सुभाष जैन से मंदाकिनी जोशी की बातचीत। आज आप सुनेंगे इस बातचीत का पहला भाग। इनसे मिलिए कार्यक्रम के सभी श्रोताओं को मंदाकिनी जोशी का प्यार भरा नमस्कार। दोस्तों, आज हम एक ऐसी शख्सियत से बात करने जा रहे हैं जो थिएटर आर्टिस्ट हैं, फिल्मकार हैं, रेडियो से जुड़े हैं और दूरदर्शन के न्यूज चैनल से बतौर एबीपी अपनी सेवाएं देकर रिटायर्ड हुए हैं। आप हैं सुभाष जैन साहब। तो हम उनसे बातचीत करेंगे आज इन सभी विषयों पर। सुभाष जैन जी, आपका विविध भारती के स्टूडियो में तहे दिल से स्वागत है।
1: बहुत बहुत शुक्रिया, धन्यवाद। आज मैं वाकई बहुत खुश हूँ
0: जी,
1: रेडियो पे इतने वर्षों के बाद आज मैं आया हूँ। वो बात दूसरी है कि रेडियो से एज ड्रामा आर्टिस्ट और एज कंपेयर मैं जुड़ा रहा हूँ, वर्षों तक जुड़ा रहा हूँ, लेकिन वर्षों के बाद आज आया हूँ। आप सभी का बहुत बहुत शुक्रिया और मेरे श्रोताओं का भी आज बहुत शुक्रिया कि आज आपसे फिर बात करने का मुझे मौका मिला है।
0: जी, शुक्रिया तो आपका है कि आपने अपना अमूल्य वक्त हमारे लिए निकाला है। और सबसे पहले तो हम आपसे ही जानना चाहेंगे कि आप कैसे हैं।
1: मैं बिल्कुल ठीक हूँ और बड़ा मजा आ रहा है देश में। आज इस तरह की घटनाएं सुबह से शाम तक नए नए इवेंट्स सुनने को देखने को मिल रहे हैं और रेडियो जो है अब मैं देख रहा हूँ, बीच में कुछ पहले थोड़ा सा स्लो हुआ था, आज फिर लोग जो है रेडियो की तरफ भाग रहे हैं और रेडियो को बहुत पसंद कर रहे हैं।
0: जी, तो देखिए ना, आपने आकाशवाणी में अपना 90 वर्ष का जो सफर है वो कितना खूबसूरती के साथ तय भी कर लिया है और इस 90 वर्ष के सफर पर हम सभी जश्न भी मना रहे हैं।
1: जी जी जी, जी।
0: तो रेडियो से आप कैसे जुड़े और रेडियो से जो जुड़ाव था वो कैसे हुआ?
1: हुआ क्या कि मैं पहले कॉलेज में थिएटर करता था और थिएटर के साथ साथ रोहतक रेडियो स्टेशन पर जब वो पता चला कि वहां पर भी आर्टिस्टों को वो लेते हैं, उनका ऑडिशन होता है, तो हरेक की मर्जी होती है, हरेक का दिल करता है कि तुम्हारे लिए रेडियो उस वक्त में बहुत बड़ी चीज थी
0: जी।
1: क्योंकि रेडियो को हम जो है सब सुना ही हमने जिंदगी भर, क्योंकि मेरे फादर जो है वो बहुत बड़े एजुकेशनिस्ट थे तो वो रेडियो की न्यूज डेली सुनते थे, तो हमें एक लगाव था और हम तो फिर हवा महल और ये और वो बहुत सुनते थे, तो इससे हमें लगा कि हम भी कोशिश करें। और अगर शॉर्टकट बताऊं तो मैंने रेडियो स्टेशन पे ऑडिशन दिया और मैं फिर पहले बी ग्रेड मैंने पास किया, फिर बी हाई मैंने पास किया
0: ड्रामा में जी।
1: और ड्रामे के बाद फिर एज अनाउंसर भी मैंने वहां ऑडिशन पास किया और रेडियो के लिए बहुत प्ले भी मैंने लिखे।
0: अच्छा, लिखे भी?
1: हाँ, लिखे भी मैंने,
0: किए भी,
1: एक्ट भी किए मैं, क्योंकि आर्टिस्ट था तो मैंने किया। तो रेडियो का मेरा सफर बहुत ही बढ़िया रहा और मैं आपको छोटी सी चीज बता दूं कि रेडियो हमारे पूरे देश में बहुत ही, अगर आप जाओगे अंदर जैसे ही एंट्री लोगे रेडियो स्टेशन में आपको एक बहुत ही अच्छी फीलिंग होती है, तो ऐसा है हमारा रेडियो।
0: बिल्कुल, जड़ों से जुड़ा है, हमारी जड़ों से, देश की जड़ों से जुड़ा है, हमारी संस्कृति से जुड़ा है और आज भी रेडियो ने अपनी संस्कृति को छोड़ा नहीं।
1: जी
0: सर, आप रेडियो से जुड़े रही, रेडियो से आपको इतना प्यार था, लेकिन आपने जीवन पर्यंत जो सेवाएं दी वो दूरदर्शन के लिए दी, तो ये कंट्रास्ट किस तरह से हुआ, कैसे रेडियो की दुनिया से दूरदर्शन की दुनिया में आप पहुंचे और वहां जाकर चूंकि आप ड्रामा के आर्टिस्ट थे लेकिन आपने न्यूज चैनल को चुना और आपने पूरी सेवाएं दी, तो इसके बारे में बताइए हमें।
1: बहुत ही रोचक किस्म की कहानी है। मैं फिल्म की लाइन में चला गया था।
0: अच्छा
1: जी, और फिल्म मैंने बना ली थी, मेरी फिल्म का नाम था छन्नू, जो रीजनल लैंग्वेज में नहीं लेकिन डायलेक्ट में थी, हरियाणवी डायलेक्ट में। तो उसके बाद क्योंकि सब कुछ खुद ही करना पड़ा था, एक तरह से कहा जाए तो मैं थक भी गया था
0: फिल्म बनाते हुए।
1: तो मुझे किसी ने कहा कि आप यूपीएससी में प्रोग्राम एग्जीक्यूटिव के लिए अप्लाई करो, तो मुझे एक बात तो लगा कि यार मतलब मैं कहा, तो उन्होंने कहा कि नहीं करो, आसान नहीं है। तो जब उन्होंने कहा आसान नहीं है तो मुझे लगा अरे ये चैलेंज है तो चैलेंज को एक्सेप्ट करना है।
2: आकाशवाणी समाचार, हेमंगिनी सोनारा वांचे छे। सौ प्रथम मुख्य समाचार, આજે સંવિધાન હત્યા દિવસ પ્રધાનમંત્રીએ કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. ભારતે આજે હરિયાણાના ગુરૂગ્રામમાં બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ 11મી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની બેઠકનું આયોજન કર્યું. ઉપરાષ્ટ્રપતિ અને સભાપતિ સીપી રાધાકૃષ્ણને આજે રાજ્યસભાના નવનિર્વાચિત અને પુનઃ ચૂંટાયેલા 10 સભ્યોને શપથ લેવડાવ્યા. વેનેઝુએલામાં બે શક્તિશાળી ભૂકંપમાં 164 લોકોના મોત અને 971 લોકો ઘાયલ. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે યુકે સાથે મુક્ત વેપાર કરાર એ અત્યાર સુધીનો સૌથી વ્યાપક કરાર. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો. આજે સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવી રહ્યો છે તે 25 જૂન 1975ના રોજ ભારતના બંધારણનો ભંગ કરવામાં આવ્યો ત્યારે શું થયું તેની યાદ અપાવે છે. આ દિવસ કટોકટીના અતિરેકથી પીડાતા દરેક વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવાનો પણ દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી દ્વારા લખાયેલી કવિતાની પંક્તિઓ વાંચી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે વાજપેયીની શાશ્વત કવિતાઓ ભારતના લોકશાહી ઇતિહાસના સૌથી કાળા પ્રકરણોમાંના એકને અવાજ આપે છે. પ્રધાનમંત્રીએ લોકોને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના ભાવનાત્મક શબ્દો સાંભળવાની અપીલ કરી. ભારતે આજે હરિયાણાના ગુરૂગ્રામમાં વર્ષ 2026 માટે બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ 11મી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં બ્રિક્સ સભ્ય દેશોના ઉર્જામંત્રીઓ, નાયબ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. તેમાં મુખ્ય વૈશ્વિક ઉર્જા પડકારો અને ઉર્જા ક્ષેત્રમાં સહયોગ મજબૂત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે આ બેઠક 11મા બ્રિક્સ ઉર્જા મંત્રીઓના સંયુક્ત સંદેશા વ્યવહારને અપનાવવા સાથે સમાપ્ત થઈ હતી, જેમાં ઉર્જા સુરક્ષા, ટકાઉપણું, નવીનતા, સ્થિતિસ્થાપક માળખાગત સુવિધાઓ અને ક્ષમતા નિર્માણમાં સહયોગની પુષ્ટિ કરવામાં આવી હતી. બેઠકમાં કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે વિકાસશીલ દેશોને ટકાઉ વિકાસ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દેશની ઉર્જા ઉત્પાદન ક્ષમતા આશરે 540 ગીગાવોટ છે. ભારત વિશ્વમાં વીજળીનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક અને ગ્રાહક દેશ તરીકે ઉભરી આવ્યો છે. ઉર્જામંત્રીએ નોંધ્યું કે ભારતની સૌર ઉર્જા ક્ષમતા વર્ષ 2014માં આશરે 3 ગીગાવોટથી વધીને 154 ગીગાવોટથી વધુ થઈ ગઈ છે. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ સીપી રાધાકૃષ્ણને આજે સંસદ ભવનમાં રાજ્યસભાના નવનિર્વાચિત અને પુનઃ ચૂંટાયેલા 10 સભ્યોને શપથ લેવડાવ્યા. શપથ લેનારાઓમાં આંધ્રપ્રદેશના તેલુગુ દેશમ પાર્ટીના સના સતીશ બાબુ, વિજય ચિંતાકાયલા અને બશ્યમ રામકૃષ્ણ અને જનસેના પાર્ટીના લિંગામનીની રમેશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અરૂણાચલ પ્રદેશના ભાજપના તાઈ ટાગક, ઓડિશાના ભાજપના દેવાશીષ સામંતરાય, તમિલનાડુના કોંગ્રેસના પ્રવીણ ચક્રવર્તી અને ગુજરાતના ભાજપના રાજેશ પરમાનંદ શુક્લાએ પણ શપથ લીધા. તેમજ ઝારખંડ મુક્તિ મોરચાના વૈદ્યનાથ રામ અને ઝારખંડના અપક્ષ સભ્ય પરિમલ નથવાણીએ પણ રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે દુનિયામાં શસ્ત્રોનો વધતો ઉપયોગ, જોખમ લેવાનું પ્રમાણ અને સોશિયલ મીડિયા આધારિત રાજકારણમાં વધારો જોવા મળી રહ્યો છે. દક્ષિણ કોરિયાના જેજુ ટાપુ પર આયોજિત શાંતિ અને સમૃદ્ધિ પરના પરિષદને સંબોધતા ડોક્ટર જયશંકરે કહ્યું કે દેશો તેમની શક્તિ અને તાકાતનું પ્રદર્શન કરવા માટે વધુ વલણ ધરાવે છે અને પહેલા કરતા ઓછા સંકોચ સાથે તેમની ક્ષમતાઓનો ઉપયોગ કરી રહ્યા છે. વિદેશમંત્રીએ વધુમાં ઉમેર્યું કે વૈશ્વિક દક્ષિણને વધારે ક્ષમતા અને વધુ અવસર આપવા જોઈએ, જેથી વૈશ્વિક વિકાસના નવા અવસર પ્રાપ્ત થશે.
3: वैश्विक दक्षिण को अधिक क्षमता और अधिक अवसर दिए जाने चाहिए. इससे वैश्विक विकास के नए अवसर पैदा होंगे और साझा प्रयासों से पूरी दुनिया को लाभ मिलेगा. हम केवल कुछ देशों पर नियमों और मानकों को बनाए रखने के लिए निर्भर नहीं रह सकते. दुनिया को अपने भविष्य पर अधिक नियंत्रण रखना होगा.
2: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં લશ્કરી ઇજનેર સેવાના તાલીમાર્થી અધિકારીઓ સાથે મુલાકાત કરી. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે લશ્કરી ઇજનેર સેવાના અધિકારીઓની કુશળતા, સમર્પણ અને સખત મહેનત દેશની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે અધિકારીઓના પ્રયાસો સેના, નૌકાદળ અને વાયુસેનાના કર્મચારીઓને તેમની ફરજો અસરકારક રીતે નિભાવવા સક્ષમ બનાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતમાં એમેઝોનના 48 અબજ ડોલરના રેકોર્ડ રોકાણનું સ્વાગત કર્યું. શ્રી મોદીએ નવી દિલ્હીમાં એમેઝોનના સીઈઓ એન્ડી જેસી સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ રોકાણ યુવાનો માટે નવી તકો ઉભી કરશે અને આ ભારતમાં રોકાણ કરવામાં વિશ્વભરમાં વધી રહેલી રૂચિને પ્રતિબિંબિત કરે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ

@ABD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 થી 29 જૂન સુધી સેસેલ્સની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ મુખ્ય અતિથિ તરીકે સેસેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિ સમારોહમાં હાજરી આપશે. આ પ્રધાનમંત્રીની સેસેલ્સની બીજી મુલાકાત હશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ ભારતીય સશસ્ત્ર દળો અને 2 ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો પણ ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સેસેલ્સની રાષ્ટ્રીય સભાને પણ સંબોધિત કરશે. વેનેઝુએલામાં 2 શક્તિશાળી ભૂકંપમાં 164 લોકોના મોત અને 971 લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 7.2 અને 7.5 હતી. આ એક સદી કરતા વધુ સમયમાં વેનેઝુએલામાં આવેલા સૌથી શક્તિશાળી ભૂકંપ છે. વેનેઝુએલાની રાજધાની કારાકાસથી લગભગ 1700 કિલોમીટર દૂર બ્રાઝિલના એમેઝોન પ્રદેશ સુધીની ઇમારતો ખાલી કરાવવામાં આવી છે. આ ભૂકંપ બાદ કાર્યકારી રાષ્ટ્રપતિ રેસી રોડ્રિગ્ઝે કટોકટીની સ્થિતિ સાથે જ આગામી સૂચના સુધી વિદ્યાર્થીઓ માટે વર્ગો સ્થગિત કરવાની જાહેરાત કરી છે. કટોકટી ટીમો અનેક સ્થળોએ રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. મૃતકો અને ઘાયલોની સંખ્યા વધવાની સંભાવના છે. વિનાશક ભૂકંપ બાદ વિશ્વભરના નેતાઓએ વેનેઝુએલાના લોકો સાથે એકતા વ્યક્ત કરી છે અને સહાયનું વચન આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં વેનેઝુએલાની સરકાર અને લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે શક્ય તેટલી બધી જ સહાયની ખાતરી આપી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે યુએસ સરકારી એજન્સીઓને ઝડપી પ્રતિભાવ માટે તૈયાર રહેવા અને જરૂર મુજબ સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અલ સલ્વાડોરના રાષ્ટ્રપતિ નાયબ બુકેલેએ જણાવ્યું હતું કે રાહત કાર્યમાં મદદ કરવા માટે 300 બચાવ કાર્યકરો અને પેરામેડિક્સ 50 ટન સાધનો, દવાઓ અને આવશ્યક પુરવઠો તૈયાર છે. આજે સવારે ઉત્તર પૂર્વીય જાપાનમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં 4 લોકો ઘાયલ થયા. ભૂકંપનું કેન્દ્ર ઇવાટે પ્રિફેક્ચરના દરિયાકાંઠે આશરે 40 કિલોમીટરની ઊંડાઈએ હતું. ટોક્યો સહિત અનેક પ્રિફેક્ચરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, પરંતુ સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી ન હતી. અધિકારીઓએ લોકોને સતર્ક રહેવાની સલાહ આપી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે ભારત અને યુકે વચ્ચેનો મુક્ત વેપાર કરાર ભારત દ્વારા હસ્તાક્ષર કરાયેલા સૌથી વ્યાપક કરારોમાંનો એક છે. લંડનમાં ઇન્ડિયા ગ્લોબલ ફોરમના યુકે ઇન્ડિયા વીક કાર્યક્રમમાં બોલતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે આ કરારથી બંને દેશોને આર્થિક લાભ થવાની સંભાવના પ્રચંડ છે. શ્રી ગોયલ યુકેની 3 દિવસની મુલાકાતે છે, જે 15 જુલાઈથી અમલમાં આવનાર ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરારની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ કરાર બંને દેશો વચ્ચે આશરે 48 અબજ પાઉન્ડના વાર્ષિક વેપારને વધુ વેગ આપશે. કેન્દ્રીય મંત્રીએ નોંધ્યું હતું કે ભારત અને યુકે સંરક્ષણ અને મહત્વપૂર્ણ ખનીજો જેવા ક્ષેત્રોમાં પણ સહયોગનો વિસ્તાર કરી રહ્યા છે. શિક્ષણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારો 2026 માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ દ્વારા અરજીઓ 10 જુલાઈ સુધી કરી શકાશે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારો દર વર્ષે શાળા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય, નવીનતા અને સમર્પણ દર્શાવનારા શિક્ષકોને આપવામાં આવે છે. તેનો હેતુ શિક્ષકોના યોગદાનને ઓળખવાનો અને પ્રોત્સાહન આપવાનો છે. આઈસીસી મહિલા ટી20 વિશ્વકપમાં માન્ચેસ્ટરના એમિરેટ્સ ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ગ્રુપ એ મુકાબલામાં બાંગ્લાદેશ અને ભારત વચ્ચે મેચ ચાલી રહી છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા અહેવાલ પ્રમાણે બાંગ્લાદેશે 12 ઓવરમાં 2 વિકેટે 75 રન કર્યા હતા. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મહિલા ટીમ હાલમાં ગ્રુપ એમાં બીજા સ્થાને છે, જેણે 3માંથી 2 મેચ જીતી છે. બાંગ્લાદેશે પણ 2 મેચ જીતી છે, પરંતુ ઓછા નેટ રન રેટને કારણે તેઓ 4થા સ્થાને છે. ફિફા વિશ્વકપમાં કુરાકાઓ આજે રાત્રે ગ્રુપ ઇ મેચમાં આઇવરી કોસ્ટ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 1:30 શરૂ થશે. ગ્રુપ ઇની બીજી મેચમાં ઇક્વાડોર અમેરિકાના પૂર્વ રુથરફોર્ડમાં જર્મની સામે ટકરાશે. અગાઉ જાપાન આવતીકાલે સવારે ગ્રુપ એફ મેચમાં સ્વીડન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 4:30 શરૂ થશે. અન્ય મેચમાં ટ્યુનિશિયા યુએસએના કેન્સા સિટીમાં નેધરલેન્ડ સામે ટકરાશે. આજે સંવિધાન હત્યા દિવસ. પ્રધાનમંત્રીએ કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. ભારતે આજે હરિયાણાના ગુરૂગ્રામમાં બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ 11મી બ્રિક્સ ઉર્જામંત્રીઓની બેઠકનું આયોજન કર્યું. ઉપરાષ્ટ્રપતિ અને સભાપતિ સીપી રાધાકૃષ્ણને આજે રાજ્યસભાના નવનિર્વાચિત અને પુનઃ ચૂંટાયેલા 10 સભ્યોને શપથ લેવડાવ્યા. વેનેઝુએલામાં 2 શક્તિશાળી ભૂકંપમાં 164 લોકોના મોત અને 971 લોકો ઘાયલ. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે યુકે સાથે મુક્ત વેપાર કરાર એ અત્યાર સુધીનો સૌથી વ્યાપક કરાર. અને આઈસીસી મહિલા ટી20 વિશ્વકપમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.